નમસ્કાર. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શનિવાર, અષાઢ દિનાંક 11, શક સંવત 1948, એટલે કે 25 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 અને 45 સેકન્ડ્સ થઈ છે. આ સાથે જ અમારી પ્રાર્થના સભાનો આરંભ કરીએ છીએ શરણાઈના મંગળ સ્વર સાથે.

0: राष्ट्रपति द्रौपदी मुर्मू को रोमानिया की बुखारेस्ट यूनिवर्सिटी ऑफ इकोनॉमिक स्टडीज ने डॉक्टरेट की मानद उपाधि से सम्मानित किया। ये सम्मान उन्हें विशिष्ट सार्वजनिक सेवा, शिक्षा और सामाजिक समावेश के प्रति प्रतिबद्धता और भारत रोमानिया संबंधों को मजबूत करने में उनके योगदान के लिए दिया गया। राष्ट्रपति ने सम्मान स्वीकार करते हुए इसे भारत की जनता को समर्पित किया। उन्होंने कहा कि ये सम्मान दोनों देशों के लोगों के बीच अटूट मित्रता को दर्शाता है। ग्लासगो में राष्ट्रमंडल खेलों में भारत ने अपना पहला पदक जीत लिया है। झंडू कुमार ने पैरा भारोत्तोलन की पुरुष हैवीवेट स्पर्धा में कांस्य पदक जीता। उन्होंने 190 किलो भार उठाकर तीसरा स्थान हासिल किया। और भारत और जिम्बाब्वे के बीच दूसरा T20 मैच आज शाम 4:30 बजे से हरारे में खेला जाएगा। भारत 3 मैचों की श्रृंखला में 1-0 से आगे है। टीम ने पहले मैच में 7 विकेट से जीत दर्ज की थी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: प्रस्तुत छे विचार बिंदु। आजनो विषय छे धीरज। पठन करी रहा छे तन्वी मेहता।
2: विचार बिंदु।
3: मनुष्य जिना मन मा अनेक इच्छाओ अभिलाषाओ छे, कईक मेळववानी, कईक करी बतावानी, आगळ वधवानी। જેમ જેમ સમય વીતે છે, મનુષ્ય અથાક પ્રયત્ન કરે છે પોતાના સપનાઓ પૂરા કરવા માટે। પણ સમય વીતવાની સાથે જો એ સપનાઓ પૂરા ન થાય ને, તો તે પોતાની ધીરજ ગુમાવી બેઠે છે અને આ પરિસ્થિતિ બહુ અઘરી બની જાય છે। કારણ કે પડતું મૂકવું, પાછા ફરવું, સમાધાન કરવું, આ બધું તેના માટે અશક્ય થઈ ચૂક્યું હોય છે। પરંતુ ઉતાવળ કે અધૂરિયાપણાનો જવાબ પણ તેવો જ મળે છે, એ પણ વાસ્તવિકતા છે। આ સમયે માણસ જ્યારે એમ કહી દે ને કે ભગવાનની મારે માટે જે ઈચ્છા છે તે જ મારી ઈચ્છા છે, ત્યારે તેના મનની ખોટી ઈચ્છાઓ ખરી પડે છે અને તેને આખો એક નવો જ નકશો મળે છે। મનુષ્ય મનની તકની મર્યાદા કરતાં ઈશ્વરદત્ત આ નકશો ક્યાંય ચડિયાતો હોય છે। પરમાત્માના સ્વર્ગ ને પરમાત્માની પૃથ્વી આ પર લાવવા માટે મનુષ્યને બધી શક્તિઓ આપવામાં આવી છે। આ જ તો જીવન છે અને એના સાદા નિયમો છે ભય રહિત શ્રદ્ધા અને પ્રેમ। મનના બંધનોમાંથી મુક્ત થઈએ, સત્યને પામીએ, પોતાના માટે સુંદર નિર્માણ કરીએ, સપનાઓને પૂરા કરવા પ્રયત્ન કરીએ, જીવનની દૈવી યોજનાઓ, સ્વાસ્થ્ય, સંપત્તિ, પ્રેમ અને સંપૂર્ણ આત્મ અભિવ્યક્તિને મૂર્ત કરી પોતાના મનને પુનર્વા કરીને સમૂળું પરિવર્તન પામીએ।
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિચારબિંદુ। આજનો વિષય હતો ધીરજ। પઠન કરી રહ્યા હતા તન્વી મહેતા। હવે રજૂ કરી છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। કાર્યક્રમના આરંભે સાંભળી નરસિંહ મહેતાની શબ્દરચના પાલુ ભગતના સ્વરમાં।

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હવે પછીનું ભજન સાંભળીએ ધરમસિંહ રાજાના સ્વરમાં.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ રવિ સાહેબની શબ્દરચના હરગોવિંદ રાજગુરના સ્વરમાં.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનામાં અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ દાસ હોથીની શબ્દરચના પ્રદીપ ગઢવીના સ્વરમાં.

આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સંપન્ન કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: હવે રજૂ કરીએ છીએ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. આજનો વિષય છે ચોમાસુ તલની નફાકારક ખેતી. પ્રસ્તુતિ કરી રહ્યા છે સીડી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીમાં આપણે જોઈશું ચોમાસુ તલની નફાકારક ખેતી વિશે માહિતી. મિત્રો, તલના પાકને સારા નિતારવાળી ગોરાળું, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ચીકણી, ક્ષારવાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન આ પાકને અનુકૂળ આવતી નથી. હવે જમીનની તૈયારીની વાત કરીએ તો આગલા પાકના અવશેષો દૂર કરી હળની એક ખેડ અને કરબની બે વખત ખેડ કરી જમીન સપાટ અને ભરભરી બનાવી પાકની વાવણી પહેલાં જમીનની તૈયારી વખતે હેક્ટર દીઠ 10 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું. હવે તલના કઈ જાતનું વાવેતર કરવું તેની વાત કરીએ તો વાવણી માટે ગુજરાત તલ 4, ગુજરાત તલ 6 અને ગુજરાત તલ 7 સફેદ દાણાવાળી જાતો અથવા ગુજરાત તલ 10 કાળા દાણાવાળી જાતનું પ્રમાણિત બીજ વાપરવું. પ્રતિ હેક્ટર દીઠ 2.5 થી 3 કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહે છે. બીજની વાવતા પહેલાં થાયરમ અથવા કેપ્ટાન ફૂગનાશક દવા પ્રતિ કિલો બીજ દીઠ 3 ગ્રામ પ્રમાણે પટાપો. ત્યારબાદ એઝોક્ટોબેક્ટર અને ફોસ્ફોબેક્ટેરિયા કલ્ચર જેવા જૈવિક ખાતરનો 125 ગ્રામ કિલો બીજ પ્રમાણે પટ આપી વાવણી કરવા ભલામણ છે. ચોમાસુ તલનું વાવેતર જૂન અને જુલાઈ દરમિયાન વાવણી લાયક વરસાદ થતાં કરવું જોઈએ. ચોમાસુ તલ માટે બે હાર વચ્ચે 60 સેન્ટીમીટરના અંતરે વાવણી કરવી અને વાવણી બાદ 20 થી 25 દિવસે હારમાં બે છોડ વચ્ચે 10 સેન્ટીમીટરનું અંતર રાખી પારવણી કરવી. તલનું બીજ ઝીણું તેમજ બીજનો દર ઓછો હોવાથી એક સરખો ઉગાવો થાય તે હેતુથી બીજની સાથે રેતી ભેળવીને વાવણિયાનો ઉપયોગ કરી વાવેતર કરવાથી સપ્રમાણ અંતર જળવાઈ શકાય છે. તલના પાકને સામાન્ય રીતે હેક્ટરે 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. આ પૈકીનો બધો જ ફોસ્ફરસ અને અડધો નાઇટ્રોજન વાવણી સમયે પાયામાં અને બાકીનો અડધો નાઇટ્રોજન પૂરતી ખાતર તરીકે અંદાજે વાવણી બાદ 30 થી 45 દિવસે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપવો. ઓછા વરસાદમાં આ પાક થાય છે, છતાં ફૂલ અવસ્થાએ અને ઘાટા બેસવાની અવસ્થાએ વરસાદ ન હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો એકાદ બે પિયત આપવાથી વધુ ઉત્પાદન મળી શકે છે. તલના પાકને ઉગ્યા પછી 15 થી 30 દિવસ સુધી પાકને નિંદામણ મુક્ત રાખવા, 2 થી 3 આંતરખેડ અને 2 વખત હાથથી નિંદામણ કરવું. છોડ મોટા થયા પછી આંતરખેડ કરવી હિતાવહ નથી. જ્યાં મજૂરોની અછતની પરિસ્થિતિ હોય ત્યાં નિંદામણનાશક દવા તલની વાવણી બાદ, પરંતુ તલના સ્ફુરણ એટલે કે ઉગાવા પહેલાં જમીન ઉપર એક સરખી રીતે છંટકાવ કરવાથી અર્થક્ષમ નિંદામણ નિયંત્રણ કરી શકાય છે. છોડના માથા બાંધનારી ઈયળના નિયંત્રણ માટે ક્વિનાલ્ફોસ 25% 20 મિલીલીટર દવા 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. જરૂરિયાત મુજબ 8 થી 10 દિવસ બાદ બીજો છંટકાવ કરવો. ગાંઠિયા માખીના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ 50 સીસી 10 મિલીલીટર દવા 10

0: પ્રસ્તુત કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના કલાકાર છે સુરેશ વાડકર અને શ્રીકાંત પરગાંવકર.
1: એપિસોડ નંબર 368.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. અસરગ્રસ્તોને કેશ ડોઝ ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરાઈ. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી એનડીઆરએફ અને સૈન્યની બે ટુકડી તૈનાત. અતિભારે વરસાદને કારણે આજે અમદાવાદમાં શાળા કોલેજમાં રજા જાહેર. મનપા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી. ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ

0: થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી વન ડે મેચ રમાશે. સમાચાર વિગતવાર. વરસાદની સ્થિતિમાં સરકારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીની આદરીને રાજ્યમાંથી 40,500 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા 6,367 લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. વલસાડ ખાતે રેસ્ક્યુ પૂર્ણ થતાં એનડીઆરએફની ટીમ 15 બોટ સાથે અમદાવાદ રવાના કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં એનડીઆરએફની કુલ 17 અને એસડીઆરએફની 32 ટીમો સ્થાનિક પ્રશાસનની મદદમાં છે. ઉત્તર ગુજરાતમાં સંભવિત સ્થિતિ માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. બચાવ કામગીરી માટે આર્મીની 2 ટુકડી અમદાવાદ, 2 વલસાડ અને 2 નવસારીમાં તૈનાત કરવામાં આવી છે તથા 4 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે. બચાવ કામગીરી પૂર્ણ થવાની સાથે જ હવે રાહત અને પુનઃસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોને કેસ્ટોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ 40 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ પૈકી 365 રસ્તાઓ પૂર્વવત કરી દેવાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 265 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સૌથી વધુ પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ અને રાધનપુરમાં 13.46 ઇંચ વરસાદ નોંધાયો. મહેસાણા જિલ્લાના કડીના કલ્યાણપુર ગામે તળાવણીમાં ફસાયેલા 13 લોકોનું સલામત સ્થળાંતર કરાયું. ભારે વરસાદને કારણે વહીવટીમંડળે આજે કડી એપીએમસીમાં રજા જાહેર કરી છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વધુ વિગતો આપી રહ્યા છે અરવલ્લીથી અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ.
1: સૌથી વધારે ધનસુરા તાલુકામાં 116 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં અધિકારીઓને સ્ટેન્ડબાય રાખવાના આદેશ પણ કરવામાં આવ્યા છે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: અમરેલીમાં ભારે વરસાદને કારણે શેત્રુંજી, સાતલી અને નાવલી નદીઓમાં પૂરની સ્થિતિ છે. અમરેલી બગસરા નેશનલ હાઇવે બંધ થયો છે, જેના કારણે બાબાપુર સહિતના અનેક ગામો બેટમાં ફેરવાઈ જતા જનજીવન અસરગ્રસ્ત થયું છે. વાડિયા કુકાવાવમાં હાઇવે બંધ થયા છે. અમરેલીથી ચલાલા જતા માર્ગ પર દેવરાજીયા, વાંકિયા અને જાળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. મોરબીમાં મચ્છુ બે ડેમમાંથી સવારે અંદાજીત 49,000 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડાતા મોરબી માળિયા મિયાણી તાલુકાના 29 ગામોને એલર્ટ જાહેર કરાયા છે. મોરબીમાં મેસરિયા આદિપુર માર્ગ બંધ કરાતા સમઢિયાળા સત્તાપર માર્ગને વૈકલ્પિક રૂટ તરીકે જાહેર કરાયો છે. મોરબીના સામાકાંઠે ઋષિકેશ વિદ્યાલયની બસમાં ફસાયેલ બાળકોને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડ્યા હતા. જિલ્લામાં આજે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. બોટાદમાં બરવાળા ખાતે ઉતાવળી નદીના પુલ પર પાણીના પ્રવાહમાં ચાલક સહિત ટેમ્પો તણાયો હતો. ટેમ્પો અને તેના ચાલકની શોધખોળ ચાલુ છે. નવસારીના જલાલપુરમાં મછાલ ગામે 250 નાગરિકોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ગણદેવરી તાલુકાના મેંધર ગામમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા એર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે સલામતીના હેતુસર 24 સ્ટેટ હાઇવે અને 223 પંચાયત માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વધુ વરસાદગ્રસ્ત બોપલ અને ઘુમાની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. શહેરમાં 2 દિવસમાં સૌથી વધુ વરસાદ બોપલમાં 20

0: સ્ટેશન છે એ 42 કાર્યરત છે. કુલ 107 પંપો અલગ અલગ જગ્યા ઉપર કામગીરી કરવામાં આવ્યું છે. અંડરપાસેસ ગઈકાલે લગભગ 11 થી વધારે બંધ હતા. જે અત્યારના સમયમાં એક જ અંડરપાસ ચાંદલોડિયાનું જે છે એ બંધ છે.
1: ભારે વરસાદને કારણે રાજ્યમાં રેલવે સેવાઓ પ્રભાવિત થઈ છે. આજની ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ છે. બીજી તરફ ભાવનગર ડિવિઝનમાં આવતી 26 જુલાઈની દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રદ કરાઈ છે. જ્યારે વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ સુરેન્દ્રનગર જંકશન અને ગાંધીનગર કેપિટલ વચ્ચે અંશત રદ રહેશે. મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા તેમની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવા રેલવે વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાજ્યના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વડા AK દાસના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દરિયો ખૂબ જ રફ રહેવાની શક્યતા છે. માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
2: जो वार्निंग है एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में मेहसाना, साबरकंठा, गांधीनगर, अरावली, खेड़ा, भाईसागर और सुरेंद्रनगर के लिए दिया गया है. वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है भापथराड, बनसकंठा, पाटन, मोरबी, राजकोट, अमरेली, बोटाद, भावनगर, अहमदाबाद, आनंद, वडोदरा, पंचमहल, दाहोद, छोटा उदयपुर और बहरूच के लिए दिया गया है. और जो थोरास्ट कच्छ के पश्चिम का जो जिला है उसके साथ वो येलो वार्निंग है और दक्षिण गुजरात के जो बाकी जिला है येलो वार्निंग के साथ दिया गया है.
1: ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે સમુદ્ર તોફાની બનતા પોરબંદરના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ પોરબંદરમાં વરસાદ ઓછો છે, તેમ છતાં સમુદ્ર તોફાની હોય અને સમુદ્રમાં જવાથી જોખમ સર્જાઈ શકવાનું હોવાનું પોર્ટ ટ્રાફિક ઓફિસર સામરભાઈએ જણાવ્યું હતું.
3: હવામાન વિભાગની મળેલ ચેતવણી મુજબ પોરબંદર પોર્ટ ઉપર 3 નંબરનું સિગ્નલ પ્રદર્શિત કરવામાં આવેલ છે. પાછી નેક્સ્ટ જે ચેતવણી આવશે તેની ફરીથી જાણ કરવામાં આવશે.
1: ડાંગ જિલ્લામાં સર્જાયેલા અતિભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાના પ્રભારી અને રાજ્યકક્ષાના મંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીએ વરસાદી આપત સામે તમામ વિભાગના અધિકારીઓને સંપૂર્ણ સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી.
4: ખાસ કરીને કોઈ નુકસાન થયું છે કે નથી, જીબીની કામગીરી, આરએનબીની કામગીરી સમીક્ષા કરવામાં આવી. આ મીટિંગ લેતા સમગ્ર અમારા ડાંગ જિલ્લાના જે કર્મચારીઓ છે, ખાસ તમામ વિભાગોના કર્મચારીઓની ખૂબ કામગીરી છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો કોઈ હાલમાં કોઈ નુકસાન દેખાતું નથી અને આગામી દિવસોમાં કદાચ વધારે વરસાદ આવશે તો પણ ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર એને પહોંચી વળવા માટે સક્ષમ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-117-800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત પહેલી મેચ 7 વિકેટથી જીતી શ્રેણીમાં 1-0ની બઢત મેળવી લીધી. પહેલી મેચમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈ NDRF અને સૈન્યની 2 ટુકડી તૈનાત. અતિભારે વરસાદને કારણે અમદાવાદના શાળા કોલેજોમાં રજા જાહેર. ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ. આવતીકાલે પ્રધાનમંત્રી આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી વન ડે મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સંપન્ન કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: બહુજન હિતાય બહુજન સુખાય.
2: સાંભળતા રહો આકાશવાણી ભુજ.

0: પ્રસ્તુત કરે છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા.
1: દર વર્ષે 25 જુલાઈના રોજ વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ અથવા વિશ્વ IVF દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1978માં વિશ્વના પ્રથમ ટેસ્ટ

0: ટ્યુબ બેબી લુઈસ બ્રાઉનના જન્મની યાદમાં અને પ્રજનન દવાઓ અને વિજ્ઞાન ક્ષેત્રે વૈજ્ઞાનિકોના યોગદાનને સન્માનવા માટે ઉજવાય છે. વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ આ દિવસ વૈશ્વિક સ્તરે પ્રજનન દવાઓ સંશોધન અને વંધ્યત્વની સારવારમાં ભ્રૂણ વિજ્ઞાનીઓના મહત્વપૂર્ણ યોગદાનને પ્રકાશિત કરે છે. 25 જુલાઈ 1978 રોજ ડોક્ટર રોબર્ટ એડવર્ડ્સ, ડોક્ટર પેટ્રિક સ્ટેપ્ટ્રો અને નર્સ જીન પરડીના સફળ પ્રયાસોથી વિશ્વના પ્રથમ IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન બાળકનો જન્મ થયો હતો. આ ઐતિહાસિક તારીખને 2013 થી વિશ્વ ભ્રૂણ વિજ્ઞાનની દિવસ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ભ્રૂણ વિજ્ઞાનીની ભૂમિકા. ભ્રૂણ વિજ્ઞાનીઓ પ્રજનન ક્ષમતા ચિકિત્સામાં અદ્રશ્ય નાયકો છે. તેમની મુખ્ય ફરજોમાં ઈંડા અને શુક્રાણુની ગુણવત્તાનું મૂલ્યાંકન અથવા પ્રક્રિયા દ્વારા ફળદ્રુપતાની ખાતરી કરવી, ગર્ભના વિકાસની કાળજીપૂર્વક દેખરેખ રાખવી, ભવિષ્યને ઉપયોગ માટે ભ્રૂણનું ક્રાયો પ્રિઝર્વેશન કરવું, પ્રજનન ક્ષમતા અને IVF સારવાર કરવી. આજે વિશ્વભરમાં વંધ્યત્વની સમસ્યાઓ વધી રહી છે ત્યારે IVF ટેકનિક લાખો નિસંતાન દંપતીઓ માટે આશાનું કિરણ બની છે. આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિને લીધે આ સારવાર પ્રક્રિયા અત્યંત સુરક્ષિત અને સફળ બની છે. આ દિવસે સ્થાનિક અને વૈશ્વિક તબીબી સમુદાયો, ખાસ કરીને દર્દીઓ સાથે કામ કરતા લોકો, વંધ્યત્વ સામે લડવા માટેની નવીનતમ તકનીકો અને સારવારનો અભ્યાસ કરીને તેમની ક્ષમતા વધારવા માટે વર્કશોપ, સેમિનાર અને સિમ્પોઝિયમનું આયોજન કરીને સહાયિત પ્રજનન તકનીકના સતત વિકાસશીલ ક્ષેત્ર પર ભાર મૂકવા માટે ભેગા થાય છે. આવી વિકટ પરિસ્થિતિઓમાં સામાન્ય માણસ, વહીવટી વર્ગ અને અન્ય નીતિ ઘડવૈયાઓ જન્મદર વધારવા માટે વિવિધ દિશાઓને સમર્થન આપે છે. આ દ્રષ્ટિકોણથી IVF અને તબીબી સહાયિત પ્રજનન વિશ્વભરમાં જન્મદરનો દરજ્જો વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વિશ્વ IVF દિવસ અથવા વિશ્વ ગર્ભશાસ્ત્રી દિવસ એ તેમના દ્વારા કરવામાં આવતા સારા કાર્યને પ્રોત્સાહન આપવા માટે પ્રશંસાનો એક નાનો સંકેત છે. આધુનિક શૈલી, વધતો તણાવ, અનિયમિત ખોરાક, પ્રદૂષણ અને લગ્ન થતા માતૃત્વમાં વિલંબ જેવા પરિબળોના કારણે વંધ્યત્વની સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં IVF લાખો દંપતીઓ માટે માતા પિતા બનવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ બન્યું છે. આજે વિશ્વભરમાં લાખો બાળકો IVF તકનીક દ્વારા જન્મ્યા છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. ભારતમાં પણ IVF ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આધુનિક ફર્ટિલિટી સેન્ટરો, અનુભવી ડોક્ટરો અને પ્રશિક્ષિત ભ્રૂણ વિજ્ઞાનીઓના કારણે સારવારની ગુણવત્તા અને સફળતાનો દર સતત સુધરી રહ્યો છે. સાથે જ ICSI, બ્લાસ્ટોસિસ્ટ કલ્ચર, એમ્બ્રિયો ફ્રીઝિંગ અને જેનેટિક ટેસ્ટિંગ જેવી અદ્યતન તકનીકોના ઉપયોગથી વધુ સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે. વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિની ઉજવણી નથી, પરંતુ વંધ્યત્વ અંગે સમાજમાં રહેલી ગેરસમજો દૂર કરવાનો પણ અવસર છે. એક તબીબી સ્થિતિ છે જેના માટે યોગ્ય નિદાન અને સારવાર ઉપલબ્ધ છે. સમાજે આવા દંપતીઓ પ્રત્યે સહાનુભૂતિ, સન્માન અને માનસિક સહકાર આપવો જોઈએ. આ દિવસના અવસરે હોસ્પિટલો, ફર્ટિલિટી ક્લિનિકો અને આરોગ્ય સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો, નિઃશુલ્ક પરામર્શ, સેમિનાર અને વૈજ્ઞાનિક ચર્ચાઓનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા લોકોને પ્રજનન, સ્વાસ્થ્ય, સમયસર તપાસનું મહત્વ અને ઉપલબ્ધ સારવાર વિશે સાચી માહિતી આપવામાં આવે છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વિશ્વ ભ્રૂણ વિજ્ઞાન દિવસ. સંપાદન અશરફ નથવાણી, પઠન વિરલ રાણા.

આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ પણ આપી. દરમિયાન વલસાડની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં કેશ ડોલ્સની સહાય માટે સર્વે શરૂ કરાશે. તેમણે નુકસાનીના દાવા વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીઓને માનવતાના ધોરણે ટીમો વધારી ઝડપથી સર્વે પૂર્ણ કરવા તાકીદ પણ કરી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગઈકાલે ગાંધીનગર ખાતેથી રાહત બચાવ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. તેમણે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજી તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને એસપીને સતર્ક રહેવા સૂચના પણ આપી. શ્રી મલિકે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પોલીસ તથા વહીવટીતંત્ર એક ટીમ બનીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉક્ટર એ કે દાસે જણાવ્યું હતું. રાજ્યમાં સક્રિય એવી વરસાદી સિસ્ટમની અસરરૂપે સમગ્ર રાજ્ય બાદ હવે કચ્છ જિલ્લામાં પણ ચોમાસું રંગ જમાવી રહ્યું છે. ગઈકાલે છવાયેલા ભારે મેઘાડંબર વચ્ચે મેઘરાજાએ સમગ્ર કચ્છ જિલ્લા પર હેત વરસાવ્યું હતું. હવામાન વિભાગે હજુ વધુ 3 દિવસ સુધી જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી કરી છે. દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમ ભુજ પાસેથી આજે સવારે ફોન ઉપર પ્રાપ્ત મળેલ માહિતી મુજબ ગઈકાલે રાત્રે સમગ્ર કચ્છ જિલ્લામાં મેઘમહેર થઈ હતી. ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ નખત્રાણા તાલુકામાં 68 મિલીમીટર નોંધાયો હતો, તો ભુજ તાલુકામાં 48, માંડવીમાં 43, મુંદ્રામાં 31, અંજારમાં 23, ગાંધીધામમાં 27, અબડાસામાં 28, ભચાઉમાં 17, રાપરમાં 21, જ્યારે લખપત તાલુકામાં 49 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને મગફળી સહિતના પાકોને આ વરસાદથી ફાયદો થશે. ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સી અથવા મદદની જરૂરિયાત ઊભી થાય તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઇમરજન્સી સેવા નંબર 112 પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને કારણે કચ્છ જિલ્લાની ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. અમદાવાદ વિરમગામ રેલમાર્ગ પર આવેલા સ્ટેશનો વચ્ચે જળ ભરાવની પરિસ્થિતિને કારણે આજની ભુજ અમદાવાદ નમો રેપિડ ટ્રેન રદ કરવામાં આવી. પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે પોતાની ટ્રેનની અદ્યતન માહિતી મેળવી પોતાનો પ્રવાસ વિશે માહિતી લેવી. અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે જાણીતી છે. પૌરાણિક માન્યતા અનુસાર આજે એકાદશીથી ભગવાન વિષ્ણુ 4 માસ સુધી યોગ નિદ્રામાં શયન કરે છે. આજથી ચાતુર્માસનો આરંભ થાય છે. 4 માસ દરમિયાન માંગલિક કાર્યો થઈ શકતા નથી, પરંતુ જપ, તપ, આરાધના અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. ભારે વરસાદને કારણે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રાથમિક કસોટી રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે મળેલી ઉમેદવારોની રજૂઆત અને ધ્યાને લઈ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાની નવી તારીખ હવે જાહેર કરવામાં આવશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20 મેચ આજે હરારે ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતે પ્રથમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવી 3 મેચની શ્રેણીથી 1-0થી આગળ છે. આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સાથે સવારનું સમાચાર બુલેટિન અહીં પૂરું થયું. હવે સાંજે 6:25 સ્થાનિક સમાચાર બુલેટિન સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે તેમના વિશિષ્ટ યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. ભારતે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત હોવાનું જણાવ્યું. ભારત અને ઇઝરાયલ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ. ગુજરાતમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું, આજે પણ ભારે વરસાદની આગાહી. ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી અને ભારતીય ખેલાડી ઝાંડુ કુમારે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની હેવીવેઇટ પેરા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમની વિશિષ્ટ જાહેર સેવા, શિક્ષણ અને સામાજિક સમાવેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારત રોમાનિયા સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. આ સન્માન સ્વીકારતા રાષ્ટ્રપતિએ તેને ભારતના લોકોને સમર્પિત કર્યું અને કહ્યું કે આ બંને દેશો વચ્ચેની અતૂટ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિ મુર્મુએ શિક્ષણને તેમના જીવનમાં સૌથી પરિવર્તનશીલ શક્તિ ગણાવી. કોલેજમાં ભણનાર તેમના ગામની પ્રથમ છોકરી બનવાથી લઈને ભારતના રાષ્ટ્રપતિ બનવા સુધીની તેમની સફરને યાદ કરતા તેમણે કહ્યું કે શિક્ષણ એ ન્યાયી અને સમાવેશી સમાજનો સૌથી મોટો સમાનતા અને મજબૂત પાયો છે. ભારત અને રોમાનિયા વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ એક સદી પહેલાં રવિન્દ્રનાથ ટાગોરની બુકારેસ્ટની મુલાકાત અને રોમાનિયન કવિ મિહાઈ એમિનિસ્કુ અને વિદ્વાન મિર્સિયા એલિયાડે પર ભારતીય ફિલોસોફીના પ્રભાવને યાદ કર્યો. તેમણે રોમાનિયા માટે ITEC તાલીમ બેઠકોની સંખ્યા બમણી કરવાની જાહેરાત કરી, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ઉભરતા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વિડીયો પર પ્રતિભાવ અને સૂચનો આપવા બદલ દેશના યુવાનોનો આભાર માન્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ યુવાનોના જબરદસ્ત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. આ વિડીયો અત્યાર સુધીમાં 30 કરોડ 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, તે તેના પહેલા 24 કલાકમાં સૌથી વધુ જોવાયેલ વિડીયો છે. ભારત સરકારે જણાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું,
1: જહાં તક ઇન્ડસ વોટર ટ્રીટી કી બાત હૈ, સિંધુ જલ સંધિ કી સમજોતે કી બાત હૈ, ઇસ પર હમારા પક્ષ સાફ હૈ ઓર હમ લોગો ને સમય સમય પર આપકો યાદ ભી દિલાયા હૈ કે ભારત કા યે માનના હૈ કે યે સિંધુ જલ સંધિ તબ તક સ્થગિત રહેગા જબ તક પાકિસ્તાન સીમા પાર આતંકવાદ કો અપના સમર્થન દેના બંધ નહીં કરેગા.
0: શ્રી જયસ્વાલે પાકિસ્તાની મીડિયાના દાવાઓને ફગાવી દીધા હતા, જેમાં ભારત પર ઇરાદાપૂર્વક પૂર લાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ચિનાબ નદીમાં પાણીમાં વધારો 20-23 જુલાઈ દરમિયાન જમ્મુ અને આસપાસના જળસંગ્રહ વિસ્તારોમાં ભારે વરસાદનું પરિણામ હતું. ચીનના મુદ્દા અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત કોઈપણ રીતે ચીનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરતું નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિસ્તારો પર ચીનના ગેરકાયદેસર કબજા અને ત્યાં ચાલી રહેલા પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવી રહ્યું છે. ભારતીય મરીન કર્મચારીઓના મૃત્યુ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે MV ગોલ્ડન લિયો જહાજ 19 જુલાઈના રોજ રવાના થયા પહેલાં અનાજ લઈને જઈ રહ્યું હતું અને ઓડિશા બંદર પર એક દુર્ઘટનાપૂર્ણ ઘટનાનો ભોગ બન્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરશે. આ ઉપરાંત એ જ દિવસે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદ

0: પુનઃપ્રસારણ કરાશે. ભારત અને ઇઝરાયેલે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. 20-23 જુલાઈ સુધી નવી દિલ્હીમાં 4 દિવસીય વાટાઘાટો દરમિયાન પક્ષોએ પ્રસ્તાવિત કરારના તમામ પાસાઓ અને સંતુલિત, વ્યાપક અને પરસ્પર લાભદાયી કરાર તરફ સતત પ્રગતિની વિગતવાર ચર્ચા કરી. વાટાઘાટો દરમિયાન બંને પક્ષોના ટેકનિકલ નિષ્ણાતોએ માલ અને સેવાઓના વેપાર, મૂળના નિયમો, સ્વચ્છતા અંગેના પગલાં, વેપારમાં ટેકનિકલ અવરોધો, બૌદ્ધિક સંપદા અધિકારો, સીમા શુલ્ક પ્રક્રિયા અને વેપાર સુવિધા, આર્થિક સહયોગ તથા પ્રસ્તાવિત કરારના અન્ય વિષયો પર વિશેષ સત્રો યોજ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. ગુજરાતમાં પડી રહેલા અતિભારે વરસાદના પગલે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 265 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. પ્રસ્તુત છે અમારા સંવાદદાતા હર્ષલ પંડ્યાનો અહેવાલ.
1: રાજ્ય કે મોજૂદા હાલાત કો દેખતે હુએ રાજ્ય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને ગાંધીનગર મેં એક હાઈ લેવલ રિવ્યુ મીટિંગ કી. અબ તક કરીબ 40,500 લોગો કો નિકાલા જા ચુકા હૈ. વહી ઉત્તર ઓર મધ્ય ગુજરાત મેં બારિશ કે બાદ આર્મી, NDRF ઓર SDRF કી ટીમે તૈનાત કી ગઈ હૈ ઓર યે ટીમે બચાવ ઓર રાહત કાર્ય મેં જુટી હુઈ હૈ. પ્રભાવિત લોગો કે લિયે કેસ્ટોલ્સ ઓર ઘરેલુ મદદ કે લિયે સરકાર ને 40 કરોડ રૂપિયે દિયે હૈ. અહેમદાબાદ મેં જમા બારિશ કા પાણી નિકાલને કા કામ ભી કિયા જા રહા હૈ. સુરત ઓર વલસાડ કે સાથ સાથ નવસારી में भी राज्य प्रशासन अलर्ट पर है. साथ ही उच्च अधिकारी बारिश से प्रभावित इलाकों में पहुंचकर राहत और बचाव के काम में तेजी लाने के लिए तैयार है. हर्षल पंड्या, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: ભારતીય સ્ક્વોશ ખેલાડી અનહાત સિંહ કેનેડાના ઓન્ટેરિયોમાં વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. સેમિફાઇનલમાં અનહાતે ઇજિપ્તની બાર્બ સમેહને 3-1 પરાજય આપ્યો. આ પ્રતિષ્ઠિત જુનિયર ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી અનહાત પ્રથમ ભારતીય ખેલાડી બની. અનહાત હવે ટાઇટલ મેચમાં ઇજિપ્તની રુકેયા સાલેમ સામે ટકરાશે. આ મેચ આજે ભારતીય સમય મુજબ બપોરે 1 વાગે શરૂ થશે. ભારતીય ખેલાડી ચાંડુ કુમારે પુરુષોની હેવીવેઇટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ પહેલો મેડલ છે. બિહારના નાલંદાના ચાંડુ કુમારે 190 કિલોગ્રામ વજન ઉપાડીને 3જા સ્થાને રહ્યા. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતે પહેલી મેચમાં 7 વિકેટથી જીતીને શ્રેણીમાં 1-0ની બઢત મેળવી લીધી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. દિવ્ય ભાસ્કરે ભારતીય કોસ્ટગાર્ડના હવાઈ રેસ્ક્યુની તસવીર સાથે લખ્યું, 24 જિલ્લામાં હવામાન વિભાગની આગાહી, 48 કલાક ભારે. ગુજરાત સમાચારે મથાળે લખ્યું, પેપર લીકમાં 10 વર્ષની સજા, 10 કરોડના દંડનું ફારસ. નવગુજરાત સમયે દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતનો વારો, સાથે પેપર લીકમાં 10 કરોડનો દંડ, 10 વર્ષની સજા, નવા બિલને કેબિનેટની મંજૂરીના સમાચાર પ્રથમ પાને છાપ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે તેમના વિશિષ્ટ યોગદાન બદલ માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. ભારતે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળસંધિ સ્થગિત હોવાનું જણાવ્યું. ભારત અને ઇઝરાયેલ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ. ગુજરાતમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું. આજે પણ ભારે વરસાદની આગાહી. ભારતીય સ્ક્વોશ ખેલાડી અનહાત સિંહ વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી અને ભારતીય ખેલાડી ચાંડુ કુમારે કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની હેવીવેઇટ પેરા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણી.

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: હવે જોઈએ અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન. સાડા 8 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે. 8:32 કચ્છી કાર્યક્રમ રેયાણ અંતર્ગત આપ સાંભળશો કચ્છ જા નેરે જેડા સ્થળ વિષય પર કૃપા નાકરની રજૂઆત. ત્યારબાદ 9 વાગે ગુજરાતી ફિલ્મી ગીતો રજૂ થશે. 9:30 સમાચાર હેડલાઇન્સ. 9:32 સંતવાણીમાં આપ સાંભળશો નારાયણ સ્વામીના કંઠે કેટલાક ભજન. 10 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. 10:45 લોકસંગીત. ત્યાર પછીના કાર્યક્રમોનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં 12:00 સમાચાર હેડલાઇન્સ, 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર, 1:00 હિન્દી સમાચાર, 1:05 અંગ્રેજીમાં સમાચાર, 1:10 સુગમ સંગીત અને 1:15 ફૌજી દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ જય ભારતી, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો.

અમારી બીજી સભાના આરંભે સાંજે 5:10 સમાચાર હેડલાઇન્સ અપાશે અને ત્યાર પછીના કાર્યક્રમોનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં 6:15 સિંધીમાં સમાચાર, 6:25 આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સ્થાનિક સમાચાર અપાશે. ત્યારબાદ 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 7:05 આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સમાચાર હેડલાઇન્સ અપાશે. 7:20 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:00 દિલ્હી કેન્દ્ર પરથી રજૂ થશે ઇસ સપ્તાહ સંસદ મેં. ત્યારબાદ 8:45 સમાચાર સંધ્યા. 10:00 સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ દિલ્હી કેન્દ્ર પરથી આપ સાંભળશો અદિતિ બેનર્જીનું ઉપશાસ્ત્રીય ગાયન. આ હતા અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે સ્થાનિક હવામાન જોઈએ તો ભુજ શહેર ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હવામાન સમાચાર. બરાબર 8 વાગ્યે સમાચાર પ્રભાત દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: और लाइट बिल के
2: अब 0 रुपए कैसे दूं?
1: ओहो भूल ही गई थी, अब तो सोलर पैनल लग गए हैं ना, तो जो 4000 बचे हैं उससे शॉपिंग हो जाए.
2: पक्का.
3: पीएम सूर्य घर मुफ्त बिजली योजना,

0: Meteorological Department IMDS forecast very heavy rainfall today in parts of Gujarat, Konkan and Goa, Madhya Maharashtra, Odisha and Rajasthan. Parts of Northeast India, coastal Karnataka, Gangetic West Bengal, Haryana, Chandigarh, Delhi, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Punjab, South Interior Karnataka and Uttarakhand also expected to receive moderate to very heavy rainfall today. Rescue and relief operations have been carried out on a war footing following the heavy rains in Gujarat. In the last 24 hours, 265 talukas of the state have received rain. Five deaths confirmed by the state relief commissioner. In Assam, more than 1,15,000 people have taken shelter in relief camps as the flood situation continues to remain grim, with the worst impact being felt in Shivsagar, Charaidev and Jorhat districts. According to latest reports, 14 more flood-related deaths have been recorded, including 7 in Charaidev, 6 in Shivsagar and 1 in Jorhat. India opened its medals tally at the 2026 Commonwealth Games in Glasgow after Jhandu Kumar clinched the bronze medal in the men's heavyweight para powerlifting. Jhandu, who hails from the Nalanda district of Bihar, delivered a strong performance by lifting 190 kg in his second attempt, earning 130.9 points and securing a place on the podium. Jhandu Kumar's bronze medal is a major achievement considering his challenging journey. He overcame polio at a young age and faced financial hardships while helping his family. His dedication to strength training and para powerlifting helped him rise to the international level. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Abhishek. The students' protests at Jantar Mantar is covered prominently by the dailies. Government steps up bid to end arm force. Protesters firm on Pradhan's exit, leads Hindustan Times. Government seeks time for call on Pradhan exit demand, says the Times of India. Cabinet clears bill imposing tougher paper leak penalties, leads the Statesman. 47 officials sacked in major NEET paper leak purge. Legal action likely, notes the Tribune. Bill to grant Vande Mataram equal legal protection as national anthem introduced in Rajya Sabha, says the Statesman. The Indian Express, in its editorial piece, Shine On Dick Parry, writes that the brilliantly crafted saxophone lines by Dick Parry, who passed away at 83 this week, were rarely the first thing one noticed in a Pink Floyd song. But imagine the song stripped off his saxophone and the incompleteness will reveal what he brought to them. In his aching solo on Shine On You Crazy Diamond, written in memory of Sid Barrett, one can feel the instrument channeling the collective grief of the band. Vishwanathan Anand becomes FIDE interim president, reports a pioneer. Jurgen Klopp named new Germany football coach, informs Hindustan Times. And finally, spectacular cultural mix gives Commonwealth Games a fresh start, writes the Asian Age. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Government approves anti-paper leaks draft bill for stricter punishment. Legislation likely to be introduced in Parliament next week. Prime Minister Narendra Modi thanks youngsters for the suggestions to his video on proposed reforms against paper leaks issue, says relations will continue with more bonding. Government and CJP to hold third round of talks today. President Draupadi Murmu conferred Dr. Honoris Causa in Romania for a distinguished public service. New Delhi strongly condemns attack on commercial vessel in the Black Sea, claiming life of an Indian seafarer. Heavy rainfall expected in parts of Gujarat, Konkan, Goa and Odisha. And in the Commonwealth Games, Jhandu Kumar clinches bronze medal for India in the men's heavyweight para powerlifting. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને રોમાનિયા વચ્ચે આર્થિક અને રોકાણ સંબંધોને વિસ્તારવા માટે અપીલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસોમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા માટેના મુસદ્દા વિધેયકને મંજૂરી આપી. સંસદના બંને ગૃહ ગઈકાલે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં સીજેપી પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ગઈકાલે ગાંધીનગર ખાતેથી રાહત બચાવ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યમાં 6,700થી વધુ નાગરિકોને બચાવી લેવાયા. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. હવામાન વિભાગે હજુ વધુ 3 દિવસ સુધી કચ્છ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી. કચ્છ જિલ્લામાં ગઈકાલથી સાર્વત્રિક મેઘમહેર. સરહદી લખપત અબડાસા તાલુકાથી પૂર્વમાં વાગડ વિસ્તાર સુધી વરસાદના અહેવાલ. ભારે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સી અથવા મદદની જરૂરિયાત ઊભી થાય તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ અથવા ઇમરજન્સી સેવા નંબર 112 પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને કારણે અમદાવાદ વિરમગામ રેલમાર્ગ પર આવેલા સ્ટેશનો વચ્ચે જળભરાવની પરિસ્થિતિને કારણે ભુજ અમદાવાદ રેપિડ નમો ટ્રેન રદ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની બીજી T20 મેચ આજે હરારે ખાતે રમાશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30. નમસ્કાર.
3: આકાશવાણી ભુજ.

0: પ્રિયાણ કાર્યક્રમ સોંધલ મુજે મણી ભા અને બેન રે કે કૃપા ના કરજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ
1: કચ્છ આય ઈ પંજે અંદર જ સજે ગુજરાત જી અસ્મિતા કે સાચવીને બેઠો આય કચ્છ જે અંદર અંજી અહીં ભરત કલા નેર્યો અંજી ખાણી પીણી નેર્યો અંજે લકડે તે કોતરણી નેર્યો કે પથ્થર તે કોતરણી પાણી તે અંજે કોતરણી મંદિર નેર્યો કોઈ પણ વસ્તુ અંજી અહીં નેર્યો કે નેરે જેવા થળ વે ધાર્મિક સ્થળ વે યાત્રા ધામ વે મળે જ કચ્છ જે અંદર એડો તો લાટ મજે જો આય ક માળું સજે ગુજરાત મજાનું પણ કચ્છના નેર્યા વે તારે અહીં થયો ઓ હજી કચ્છના નેર્યા અને અમિતાભ બચ્ચન પણ ચાવા કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને પાંજા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાંજે કચ્છ જી કારીગરી કે પાંજે કચ્છ જે જોકો માળું અહીં એની કે રોજગારી ડેલા કરીને પાંજો રણોત્સવ જ્યારેથી ચાલુ કર્યા ત્યારે સજી દુનિયા મેં સજી દુનિયા જે નકશે તે અજ રણોત્સવ કુરો ચી જાય એ માળું કે હિકડો કુતુહુલ જો વિષય બની વ્યો અને માળું હેડા નેરલા અચે તા તો પાંજે કચ્છ જે અંદર જેટલા તાલુકા અહીં એન મેં કેરા કેરા નેરે જેવા થળ અહીં એન જી કોરો કોરો વિશેષતા એન જી પાયા જ આછેરી માહિતી ગણો કોલાય કે હકડો હકડો થળ આય ને એન એન લાગે નહીં તો પાંજે સજે સજો હકડો હકડો ડીં જો કાર્યક્રમ પણ પાંખે ઓછો પે એડો અંજો પાંજે કચ્છ જે હેકડે હેકડે નેરે જેડે થળ જો ઇતિહાસ આય તો અજ પાંજે કચ્છ જા જોકો નેરે જેવા થળ અહીં ભોજ મુંદરા મડઈ લખપત અંજાર નખત્રાણા એને મીણી જે પાં થોડી થોડી માહિતી ઘણો અને એન પહેલાં પાં હકડો લાટ મજે જો ભજન સુણો અને પોએ પાં હેન પાંજે કચ્છ જી અંદર નેરે જેવા થળ જી પાં માહિતી ઘણો તો હલો પહેલાં પાં હકડો સરસ મજે જો ભજન સુણો કચ્છી ભજન

कच्छा ई हिकिड़े पिंजी अंदरि हिकिड़े ऊची गरिमा खे समेटी ने वेठो आहे। पोइ मडई में रावण पी रही आहे। पोइ दादा गोरखनाथ जो रायण जो आखो विस्तार आहे। पोइ मेगोलिथिक जा अवशेष पौंडा पां नेरी सघूं था। पोइ दादा सोदेव जी जो बायट पण ओॾा अचेलो आहे। पोइ मडई जो जेको बीच आहे ई त हाणे ओॾा जो जेको नगर पालिका अहिड़ो लाट मज़े जो विकसाई वधे आहे क माण्हू ई की हीअं पण कच्छ जा माण्हू कत न वञो में त रही विया जो हलो मडई बीच ते हलो ओॾा घोड़ा होड़ियूं एटले जंहिंखे चओ न वॾे सी करे हिन नंढा मणी के ई मडई तालुके में मज़ा अचे। हाणे पाण जरा अॻियां वधूं त अंजार तालुके जे अंदरि भद्रेश्वर महादेव अंबाजी जो मंदरु पोइ कैप्टन मैकमडो जो बंगलो पोइ भूडेश्वर महादेव पोइ भूवड़ इमड़े अंजार तालुके में वधारे में जेसल तोरल जी समाधि पोइ ओॾा जा सूड़ी चप्पू पण एतिरा ज वखणा जे जेको ओॾा फरेला वञे ओॾा जा सूड़ी चप्पू पण गनी ने ज पाछा अचे। એટલે હિ નેલા વનુ તો અંજારા હિ ઓળખાજે તો જેસલ તોરલ થી જો કે જેસલ તોરલ જી જોકો કથા આય ઈ સજે ગુજરાત જી અંદર એટલી તમડે પ્રખ્યાત થઈ ગઈ આય કે જેસલ તોરલ નેલા માડુ અને સમાધિ નેલા કેને માડુ કચ્છ અચેતા પાપ તારો પર તાપ જાડે જા તારી નાવડી ને નુબવા નઈ દઉં એમ તોરલ કહે છે જી। એટલે એ ગીત થી પણ સજે ગુજરાત મેં પાંજો હી કચ્છ પાંજો હી અંજાર એ પ્રખ્યાત થઈ ગયો હે। હાણે પા મુંદ્રા તાલુકે ગયા વધો તો મુંદ્રે મેં સોનલ ધામ જોગો જરપરા મેં સોનલ ધામ આય એ પણ બહુ રોજ પ્રખ્યાત આય અને ઓતે જો વાતાવરણ પણ હિ નાલાવનું તો કુદરતી રીતે પશુ પંખી એ શાંત વાતાવરણ જી અંદર એ સજો સોનલ ધામ અચેલું આય। પોએ રતડિયા જો જોકો ગણેશ મંદિર આહે જેને ગુણેશ મંદિર ચેમ્યા છે તો એ પણ માળુ ઓડા ઘણી મણી જી શ્રદ્ધા અને ગુણેશ મંદિર સાથે જોડાયેલી આહે તો મુંદરે ગયા રતડિયા સાઈડ આવી વનો તો ઓડા જો ગુણેશ મંદિર આ એ જરૂરથી નેરજા અને નેરે જી હેકડી લાટ મજા આવે। પોએ પા ભચાઉ તાલુકે ગયા વનો અગ્રયા વનો તો ભચાઉ મેં કંથકોટ અને ધોરાવીરા તો ધોળાવીરા કે તો હાણે પાંજો વર્લ્ડ હેરિટેજ મેં પણ હિન લાવનું તો પાંજો કચ્છ ને અડધો વર્લ્ડ હેરિટેજ મેં અચી જ વિંદો કુલાક એતરી મળે પાંજે કચ્છ જી અંદર પુરાતન સંસ્કૃતિ પુરાતન અવશેષ મળે પાંજો કચ્છ આ સંગરીને વઠો આય તો એ કંથકોટ ધોળાવીરા એ પણ હિંચો ને કે વિદેશી કે પણ આકર્ષતા તો પાંજે કચ્છવારે કે તો ગમે વારા જ હું તો ભચાઉ તાલુકે મેં કંથકોડ અને ધોરાવીરા એ ખાસ નેરે જેડા થળ અહીં પોએ પણ રાપર ગયા અગિયા વધો તો વ્રજવાણી વ્રજવાણી તે તો એતરો મળે સાહિત્ય લખાણું આવે એતરો મળે સાહિત્ય લખાણું આવે કે પાંખે અહીં થયે કે પાં ખરેખર હકડી પવિત્ર ભૂમિ મેં અહીં એડો પાંજો કચ્છ આય તો રાપર જે વ્રજવાણી અને ઘેડી એ બોય નેરે જેડા થળ અહીં કે પાંખે અહીં થયે કે પાંજા સંત સુરા કચ્છ જી ધરા કતરી પાવન આય કે હકડે હકડે તાલુકે મજારા હકડો હકડો તાલુકે હકડે હકડે રાજ્ય જેતરો પંજે મેં એ વિરાસત કે પંજી સંસ્કૃતિ કે સજો ખણીને વઠો આવે। હાણે માં નખત્રાણા તાલુકે ગયા અગિયા વધો તો નખત્રાણા મેં જખબોતેરા જેડા સૌથી વડો કચ્છ જો મેળો ઓડા ભરા જાય તો મૂકે તો બરાબર સંભળ્યાસી નંઢડા હુઆ ને તો મમ્મી પપ્પા ભેગા ગાડી સે વેંદા હુઆ અને એ જખ બહુતરે મેં તો એટલો વડો મેળો થયો એટલો વડો મેળો થયે કે અધા પહેલે સે ચઈ દે કે છોરા હાથ જલીને હલજા ને કા જો ખવાઈ વ્યા તો લજદા ન તો એટલો લાટ મજે જો એ મેળો ને ગચ મળે તે ચાર દિ હલે આજ પણ 2006 મેં પણ અને જખ જે મેળે જો આજ પણ એટલો જો માતમે આય અને માળું ભુજથી કરો સજ્જે કચ્છમાં જાનું ભુજ હુએ અબડાસા હુએ મડઈ અંજાર મુંડરો ભચાઉ રાપર મણી ગયાનું એ ઓડા આજ નખત્રાણા તાલુકે જો પાંજો જખ બોતરાઈ ગયા જોકો મેળો ભરાજે તો ઓતે પાંજી કચ્છ જી પબ્લિક વને હતી। પોએ બ્યો નખત્રાણા તાલુકે મેં વિશિષ્ટ વૃક્ષ મંદિર મથલ ગયા હે તો એ પણ બહુ રોજ નેરે જેડો આય ખેતલા આપા આય તો એટલે હિ હાણે નંઢા નંઢા તો ઘણે મળે સ્થળ ઓડા બની વ્યા અહીં નેરે જા પણ અહીં જે કે છું કે ખાસ ખાસ છું તો એ જખ બોતરા ને વિશિષ્ટ વૃક્ષ મંદિર આ ઈઓડા ખાસ નેરે જળવું આય। લખપત તાલુકે મેં પા વગ્યા વધો તો પોઈ પીર ગોસ મોહમ્મદ જો કુબો આય એ પણ લખ મેં ખાસ નેરે જળવું આય પોઈ ગુરુદ્વારો આય
पोइ लखपती मस्जिद जिन के खिलजी मस्जिद पण चेमे अचे थी अने कटेश्वर ई मड़े ज लखपत तालुके जे अंदर सजे लखपत जी जो संस्कृति है पांजे कच्छ जो जो पांजे राजा रजवाड़े जी जो रहनी कहनी है ई मड़े ई एडा पा नेरी सकों ता अने गच मड़े धर्म जा विविध धर्म जा हते मड़े पाके अवशेष पण नेरला मिले था ही नेरला वनो तो ही मड़े जो तालुका आई है इनमें पांजो भचाऊ अने कोटेश्वर है ना अने बियो रापड़ तालुके जो गेड़ी અને ભુજ તાલુકે જો રામવાવ છતરડી કોટાય ને કેરા એ મળે જ પુરાતત્વીય વિભાગ મેં એમ કે સમયમાં આવ્યો હે તો પોઈ વરી અબડાસા તાલુકે જો મણિયારો ગઢ અને અંજા તાલુકે જો ભદ્રેશ્વર મહાદેવ મંદિર કેપ્ટન મેટકોટ અને એ જો બંગલો આવી ને બે ભુવડ અને મણી કે પુરાતત્વીય ખાતે મેં સમાવેશ કરે મેં આવ્યો હે તો બીજો વરી ઐતિહાસિક જો સ્મારક અહીં એડો પાંજો હકડો ભુજ તાલુકે જો ધ્રંગાય ને અબડાસા તાલુકે જો પઠાપીર અને રામવાડા આય તો મડઈ તાલુકે જો તો ઘાટો ઘાટો સમજી ગયો ને કે વિજય વિલાસ પેલેસ આય રાવળપીર આય દાદા ધોરમનાથ રાયણ આય મેગોલિત અવશેષ અહીં દાદા સોદેવજી જો બાયડ જો જે થળ આય ઈ પોઈ ભુવડ ભદ્રેશ્વર અંજાર જો ભુવડ અને ભદ્રેશ્વર મહાદેવ જો મંદિર અને નખત્રાણા તાલુકે જો જખબૌત્રા રાપર જતા બોય વ્રજવાણીને ગેડી બોય ઐતિહાસિક મેં અચેતા અને ભચાઉ તાલુકે જો કંથકોટને એમ કે કંથકોટ કે જ ખાલી અને એમ કે ઘણી મેં આવ્યું આય ઐતિહાસિક મેં અને મુંદરે જો રતડિયા જો ગણેશ મંદિર આય એમ કે ઐતિહાસિક વિભાગ જે અંદર સમયમાં આવ્યો કેડા હેતરા ઈ જોના જોના અહીં પોઈ ધાર્મિક વિભાગ જે અંદર પાંજો ભુજ તાલુકે જો હકડો તો ધ્રંગ મંદિર પો કાળો ડુંગર શિવપારસ અને અબડાસા તાલુકામાં તો ઘાટા ઘાટા યોગેશ્વર મંદિર પઠાપીર અબડાપીર પોએ રામવાડા હરિસાહેબ હિંગોરિયા અબડાસા જઈ મળે જ ધાર્મિક સ્થળ તરીકે એની કે માન્યતા મળી જાય અને મડે જો રાવળપીર ને વળી અંજાર જો અંબાજી જો મંદિર કે પણ ધાર્મિક સ્થળ તરીકે નામના જોડાઈ જાય અને મુંડરે તાલુકે મેં બનવું તો સોનલધામ અને રતડીએ જો ગણેશ મંદિર એમ કે પણ ધાર્મિક સ્થળ તરીકે માન્યતા ડના આયા એટલે અહીં નેરલા બનવું તો પાંજે કચ્છજી અંદર જેટલા જેટલા નેરે જેવા સ્થળ હોય ને મેં ક્યાં પુરાતત્વ અહીં ઘણે ઐતિહાસ જો સંશોધન કઈ થાય એમ કે પુરાતત્વ જે વિભાગ મેં બોરો રસ હુએ તો એની કેડા જ નેરણા ગમે તો પાંજો કચ્છજી અંદર લાટ મજે જે પુસ્તક પણ બહાર પાડી મેં આવ્યો હોય કચ્છ કચ્છી અને કલા ઈ પુસ્તક જી અંદર સંકલન જોકો પ્રમાદ જેઠી કર્યો અહીંયા અને જો પ્રકાશન આ ઈ લીમજા પ્રકાશન સવાયા ફળિયા ભુજવારા ક્યાં અહીંયા તો એની અંદર પણ પાંકે પાંજે કચ્છ જ જોકો ધાર્મિક પુરાતત્વીય અને ઐતિહાસિક ઇમળે જ થર્ડ જી માહિતી પાકે એની અંદર ઘાટી ઘાટી જોડી રહેતી અને સિવાય પણ પા જો જોવાલાયક સ્થળ જે કે છે એમ અચે તા તો ભુજી અંદર પા ને રહ્યો તો આયના મહેલ આય શરદ બાગ આય કચ્છ જો મ્યુઝિયમ આય પોએ પાંચા મહારાવ જો લખપતજી જોકો છતડી આ ઈ પો ભારતીય સંસ્કૃતિ દર્શન અને રાજેન્દ્ર બાગ ઇમળે જ ભુજ મેં નેરે જેડા સ્થળ અહીં અનપુઆ પા ભુજ મેં અના નેર્યું તો પાંજે કચ્છજી અંદર હી નેરલા બનવું તો દરેકે દરેક તાલુકે જે જેટલા જેટલા નેરે જેડા સ્થળ એની મળી જો આપણો લાટ મજે જો રૂટ પણ સજો ભનાય મેં આવ્યો હોય અને આખે નારાયણ સર વનણું હોય ત્યાં કે કેટલો ટાઈમ લાગતો અને અંદાજે 400 કિલોમીટર તો એડો થઈ જ બને પાંજો અચી બને જો મળે ભેગો રે કરે જો થોડા જમેજી પ્રસાદજી મળે પ્રકારજી વ્યવસ્થા ઓડા કડા કડા કરવો આય ફોન નંબર ક્યાંય એ હાણે મળે જ સોશિયલ મીડિયાથી મળી કે જોડતા રહેતા એટલે હિને લાવનું તો પાંજો વાંઢાય બિલેશ્વર પંચગંગાજી પોઈ ગઢસીસા પોઈ નલિયા જો જૈન મંદિર પોઈ રામવાડા જો રામ મંદિર પોઈ નારાયણ સરોવર કોટેશ્વર લખપત જો કિલ્લો માતા જો મઢ હાજીપીર જખબૌત્રા વડીમેડી પુએશ્વર અને ભુજ એટલે એ મળે જ ઐતિહાસિક ધાર્મિક એ સ્થળ પાંજા મળે જ નેરે જેડા અહીં અને જોકો જોકો વ્યક્તિ પણ અને કે નેરીને ફરેલા ઈચ્છેતા અને નવી કચ્છ વિશે માહિતી જાણેલા મંગેતા ઈ હાણે તા હાણે મળે રૂટેજી પણ વ્યવસ્થા
करीब जे में आवे को कोई पण ट्रैवल्स है ई मणी रूटे ते आके

કેટલા ડી અને કેટલી રાતું લગતા એ આંખે મળે ચી ડીને અગાઉથી, એટલે અહીં નયા આવો તોય પણ આંખે કદા પણ ફરે જો વાંધો વાંચે ન. તો પણ વળી બ્યા પાંજા જોકો ભુજમે શ્રીજી મહારાજ અહીં એન્જા પણ ઘણી પ્રસાદી દા સ્થળ અહીં, જે કે નારાયણ બાગ આય, પછી જેઠી ગંગારામ મલ જો મંદિર આય, મકાન આય, પછી મલવાડી જો જૂનો રેલવે સ્ટેશન કે ડનેલો આય, જો હોટલ જી બાજુ મેં ઈ આય, પછી સુતા સુંદરજી હિરજીબાઈ જો મકાન આય, પછી લાધીબાઈ જો મકાન આય જોકો નાગર ચકલે કે અચેલો આય, પછી સલાટ વાળો જોકો દાંડી હનુમાનજી પાછળ ભણ નાખે અચેલો આય, પછી હમીરસર, દેસલસર, શિવરામ મંડપ, રામકુંડ, પોએ ખાખ ચોક, જણસાસારી જો મંદિર, જેઠી જ્ઞાતેજી વંડી, મચ્છી પીઠમાં અચેલી આ ઈ, એટલે હિન હલાવનું તો ગચ્છ જ મળે ભુજજી અંદર, સજે કચ્છજી અંદર ભુજ આ ઈ પાટનગર જોવા છે, એટલે વધારે પડતો માળું પહેલાં ભુજ જ ઉતરે. કદા પણ સજ્જે ગુજરાત મજાનું કોઈ પણ આવ્યા મેં તો સગા સંબંધી હોય તો ધાર ગાલાય, નકા મળે પહેલાં ભુજ જ નતા, અને ભુજથી સજી હિ સજે કચ્છજી અંદર ફરેજી વ્યવસ્થા કરી મચેતી, એટલે હિ નેલાવનું તો હણે તો એટલા હિ તો ખાલી મથે મથે જ આ થળ જી આંકે માહિતી દની, પણ કચ્છજી અંદર તો એટલા મળે થળ અહીંયા કે અહીં થી ને કાંઈ સાજો મેણો ફરો તો આંખી લાગે કે ના ના હજી તો કચ્છમાં હિ નેરજો રહી ગયો, ખુલે કે એટલો મળે ઐતિહાસિક, ધાર્મિક, પુરાતત્વીય, એટલા મળે મંદિર, એટલા મળે મહેલ, એટલા મળે મ્યુઝિયમ અહીંયા કે આંકે હકડી હકડી કે નેલા કરીને હકડો હકડો ડી પણ ઓછો પે. પણ તે છતાંય આઉં પ્રયત્ન કર્યો કે આંકે કચ્છ જા જકો પણ એરે જેડા થળ અહીંયા એને જે આંકે માહિતી દઉં, અને હાણે સોશિયલ મીડિયા તે તમણી થળ જે જડા પણ વણનું હોય, વાંઢાએ વણનું હોય, ઉમે માતા મંદિર વણનું હોય કે નારાયણ સરોવર વણનું હોય, આંકે મણી જગે તો જમેજી પણ વ્યવસ્થા વહેતી, રેજી પણ વ્યવસ્થા વહેતી, આંકડો જ ફોન નંબર પણ જોડી બને, એટલે કચ્છ પાંજો હિને લાવનું તો સજે ગુજરાતમાં એકડો આગવો સ્થાન ધરાયતો વિસ્તાર ગુજરાતથી ગચ જ પરે આવે, તે છતાં પણ હકડી લહાટ મજેજી ગુજરાત જી અસ્મિતા જો તોરણ ભણીને અજ પાંજો કચ્છ ચમકે હતો. હી અજબા કચ્છ જે મળે નેરે જેડા થળ અહીંયા એન જી પા માહિતી ઘડી. હાણે જો ટેમ પાંજો એઆઈ જો ટેમ થઈ ગયો હોય એન મેં આંકે ગૂગલ તે કે ચેટ જીપીટી તે કે જેમિની તે આંકે મળે માહિતી મળતી રહેતી, પણ હિ જોવા જતો ને જોકો ફરે ઉચારે તો પાંજો કચ્છ એડો હોય કે ભલે ગૂગલ જે નકશે મેં ગમે એડા ગમે એટલો ચિત્રાળ હોય પણ પાંચ અડે પાંજે કચ્છ જે અંદર ફરો તડે જ પાંકે ખબર પડે કે ખરેખર હન જગ્યા જો શોર્ટકટ હિ આવે કે હેડાથી હેડા વનાજે. અસી આલા કરીને પાંજે કચ્છ જી સંસ્કૃતિ જા રોજ નયા નયા ગાલ બોલ જા એપિસોડ, પાંજે કચ્છ જે નેરે જેડા થળ, પાંજી ભરતકલા, પાંજો સ્થાપત્ય, પાંજો બીબર ગામ જો ઇતિહાસ, અહીં જેડા જેડા વિષય આંખે સોણના ગમેતા એડા અસી ખણીને અછૂતા, અને હિ રિયાણ કાર્યક્રમ આલા કરીને જ આય અહીં જેડા જેડા સૂચન કરતા વંદા પાંજો ફોન ઇન જી પણ સગવડતા આય અહીં આજા સૂચન એન મેં પણ દઈ શકતા, અને પાંજો રહેણ કાર્યક્રમ આય એ પાંજે કચ્છ જે મળે ભા અને ભેનરે જે મન જી ઘાલ કરેલા કરીને હિ એકડો વડ્ડો પ્લેટફોર્મ આકાશવાણી ભુજ કેન્દ્ર જો આય, અને હિ ખરેખર પાંજો કચ્છ આ એટલો અંતરિયાળ વિસ્તાર આય કે સજો રાજ્ય જેતરો પાંજો હેડા જો વિસ્તાર આય, હેડા જી લોક પરંપરા આય, બોલીએ જી વિવિધતા આય, ખાણે પીણે જી વિવિધતા આય, અને મણી જ વચ્ચે કચ્છ આ એ પંજી અસ્મિતા કે સાચવીને બેઠું આય, અને આજે મણી જ મન ગમતા કાર્યક્રમ આજે માણી જે જાણે પીછાણે જેડી જોકો માહિતી હોય તી એ અસી આકાશવાણી જે હનભુજ કેન્દ્ર તે ખણીને અછૂતા, અને હજી પણ ભવિષ્યમાં પાંજો કચ્છ કી અગિયા વધી શકે, પાં હકડે બે કે સાથ દઈને કી પાંજી પ્રગતિ પાં કરી શકું, એડા પાંજા ભાઈચારે જા મળે પ્રોગ્રામ અસી આડા ગંધા અદાસું, અને ફરી પાછો પાહી રહેણ કાર્યક્રમમાં હકડે નય વિષય સાથે જરૂરથી મળદાસું. તો ત્યાં સુધી આજી નંદડી ભેણ, આજી ધી, આજી જેડલ કૃપા ના કરકે રજા દીજા, અને ફરી પાછો પા આવતે શનિવાર જો હકડે નય વિષય સાથે જરૂરથી મળદાસું. ત્યાં સુધી મણી મુજે ભા
અને બહેન રહે કે કૃપા ના કરજા જજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: सुनते रहिए आकाशवाणी भूज।
1: प्रस्तुत छे गुजराती फिल्मी गीतोनो कार्यक्रम। કાર્યક્રમના આરંભે સાંભળી આશા ભોસલે અને સાથીદારોના સ્વરમાં ફિલ્મ શામળશાનો વિવાનું આ ગીત

કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ ફિલ્મ ભાદર તારા વહેતા પાણીનું ગીત સુમન કલ્યાણપુર અને સાથીદારોના સ્વરમાં.

આ સાથે જ ગુજરાતી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના વિડીયો પર પ્રતિભાવ અને સૂચનો આપવા બદલ દેશના યુવાનોનો આભાર માન્યો. ભારત અને ઇઝરાયેલ વચ્ચે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર માટે વાટાઘાટોનો બીજો રાઉન્ડ સફળતાપૂર્વક પૂર્ણ. ભારતે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદને પોષવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત હોવાનું જણાવ્યું. ભારત અને તાંઝાનિયાએ વેપાર, રોકાણ, વિકાસ ભાગીદારી, સંરક્ષણ અને સુરક્ષા, કૃષિ, આરોગ્ય, સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. તહેરાનમાં ભારતીય દૂતાવાસે ઈરાનની જળસીમામાં હુમલામાં મોઝામ્બિકના જહાજમાં સવાર તમામ 28 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી. ગુજરાતમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી, અનેક લોકોનું રેસ્ક્યુ કરાયું. આજે પણ ભારે વરસાદની આગાહી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને NDRF અને સૈન્યની બે ટુકડી તૈનાત. અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. અસરગ્રસ્તોને કેશ ડોલ્સ ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરાઈ. અતિભારે વરસાદના કારણે આજે અમદાવાદમાં શાળા કોલેજોમાં રજા જાહેર. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી. ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ

વચ્ચે રદ કરાઈ અને ટ્રેનોના સમયમાં ફેરફાર. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ. હવે પછી આપ 5 અને 10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આ સાથે જ સંતવાણીનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ ફિલ્મ શેરોનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
1: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: આશા ભોસલેના સ્વરમાં સાંભળીએ ફિલ્મ મેજિક રિંગનું આ ગીત.

0: સુનતે રહીએ આકાશવાણી ભુજ.
1: આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. હવે પછીની પ્રસ્તુતિ સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં.

0: ગીત સાંભળી આશા ભોસલે અને કિશોર કુમારના યુગલ સ્વરમાં.
1: હુઆ ચહેરા યે પરેશાન ઝુલ્ફે કુછ તો કહીએ મેરી સરકાર, ઇરાદા ક્યા હૈ.

0: આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં સંપન્ન કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
0: રજૂ કરીએ છીએ લોકસંગીત કાર્યક્રમના આરંભે સાંભળીએ પ્રાચીન લોકગીત પૂનમ બારોટના સ્વરમાં.

આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા હવે પછીના કાર્યક્રમોનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

વીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં પાણીમાં ફસાયેલા 6 લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સલામત બહાર કઢાયા. રાજ્યમાં પૂરની સ્થિતિ વચ્ચે નવસારીમાં સૈન્યએ અત્યાર સુધીમાં 43 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. સુરેન્દ્રનગર શહેરમાં ભોગાવો નદીના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી 210 જેટલા જરૂરિયાતમંદ નાગરિકોને સફળતાપૂર્વક સ્થળાંતરિત કરાયા. ભારે વરસાદને પગલે સનાથલથી બગોદરા હાઇવે બંધ કરવામાં આવ્યો. વાહન ચાલકોને વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરવા વિનંતી કરાઈ. અમદાવાદના બાવળામાંથી સૈન્યએ વરસાદી પાણીમાં ફસાયેલા 126 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા. મહેસાણાના ઉંઝા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મોત. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે 10 કુટુંબોના 35 વ્યક્તિઓનું આગમચેતીના પગલારૂપે ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું. ગાંધીધામ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ. અન્ય ટ્રેનોના સમયમાં ફેરફાર. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી વન ડે મેચ રમાશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમની શરૂઆત કરીએ ઉદિત નારાયણ અને સાધના સરગમના યુગલ સ્વરમાં જો જીતા વહી સિકંદર ફિલ્મના આ ગીત સાથે.

કેકેના સ્વરમાં આ છે વો લમ્હે ફિલ્મનું ગીત, સંગીત છે પ્રીતમનું, શબ્દરચના નિલેશ મિશ્રાની,

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી ફિલ્મ સંગીત આપ માણી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ લતા મંગેશકર અને એ હરિહરનના સ્વરમાં લમ્હે ફિલ્મનું આ ગીત. સંગીત છે શિવહરિનું, શબ્દરચના આનંદ બક્ષીની.

અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોના યુગલ સ્વરમાં સાંભળીએ હમ તુમ ફિલ્મનું આ ગીત. સંગીત છે જતીન લલિતનું, શબ્દરચના પ્રસૂન જોશીની.

હમ તુમ ફિલ્મના આ ગીત સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ હિન્દી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ સોનુ નિગમના સ્વરમાં આ ગીત સાથે.

સોનુ નિગમના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા આ ગીત. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપને રેલવે સંબંધિત એક સૂચન આપીએ. જો આપ હમણાં રેલવેથી મુસાફરી કરવાના હોવ તો વરસાદના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે અને કેટલીક ટ્રેનો રદ પણ થઈ છે. તો જો તમે રેલવેથી મુસાફરી કરવાના હોવ નજીકના સમયમાં, તો પહેલેથી ટ્રેનનો સમય ચેક કરી લેવો. હિન્દી ગેરફિલ્મી ગીતોના કાર્યક્રમમાં આગળ સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં આ ગીત.

0: આગીત સાથે જ હિન્દી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંભળીએ મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે મેડલ જીતવા બદલ ભારતીય પેરા એથ્લીટ ઝંડુકુમારને અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે અષાઢી એકાદશીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં પોલીસ ફરિયાદ નોંધાવી. મધ્યપ્રદેશમાં દતિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં પ્રવેશ્યો. ભારતીય જનતા પાર્ટીએ આશુતોષ તિવારીને ઉમેદવાર બનાવ્યો. હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થયેલા વરસાદથી સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાઈ. સંત સરોવરમાંથી 6 ગેટ ખોલી 740 ક્યુસેક પાણી છોડાયું. ડાંગ જિલ્લાના ઘોઘલી ગામે કુલ 21 જેટલા પશુઓના ભારે વરસાદને કારણે મોત નિપજ્યા. જામનગર જિલ્લામાં વરસાદના પરિણામે વૃક્ષો ધરાશાયી થતા માર્ગ અને મકાન વિભાગની ત્વરિત કામગીરીથી માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા. તાપીના ધાંગધર ખાતે પૂરના કારણે ક્ષતિગ્રસ્ત એપ્રોચ રોડ કોઝવેનું પુરાણ પૂર્ણ, વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો. કેન્દ્ર સરકાર અને સીજેપી વચ્ચે આજે ત્રીજા તબક્કાની વાતચીત થશે. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 100% ભરાયો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. સુરેન્દ્રનગર શહેરમાં ભોગાવો નદીના કાંઠા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાંથી 210 જેટલા જરૂરિયાતમંદ નાગરિકોને સફળતાપૂર્વક સ્થળાંતરિત કરાયા. ભારે વરસાદને પગલે સનાથલથી બગોદરા હાઇવે બંધ કરવામાં આવ્યો. વાહન ચાલકોને વૈકલ્પિક રૂટ તરીકે ધોલેરા એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરવા વિનંતી કરાઈ. મહેસાણાના ઉંઝા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મોત. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે 10 કુટુંબોના 35 વ્યક્તિઓનું આગમચેતીના પગલારૂપે ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ ગૌરાંગ વ્યાસ અને સાથીઓના સ્વરમાં આ ગીત સાથે.

સોમલ રાવલના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા આ ગીત. કાર્યક્રમમાં આગળ સાંભળીએ સોલી કાપડિયાના સ્વરમાં એક ગીત.

0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ આ સંદેશ.
1: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી. વસાણો
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ બહેનો માટેનો કાર્યક્રમ

0: صدا میں گیت وہاں کے گاتا ہوں, بھارت کا رہنے والا ہوں, بھارت کی بات سناتا ہوں. ہے پریت جہاں کی ریت صدا. بہنو આ ગીત જેમના પર ફિલ્માવાયું છે તેવા ભારતકુમાર એટલે કે મનોજકુમારની 24મી જુલાઈએ છે વર્ષગાંઠ. તો આ ગીત થકી તેમને યાદ કર્યા. બહેનો, ઘણા બધા પત્રો મળ્યા છે, તો ચાલો શરૂ કરીએ આજની સૈયરની સફર. કાર્યક્રમનો પહેલો પત્ર આવ્યો છે જામનગરથી. લખનાર મિત્ર છે બાબુભાઈ દરજી, સાથે છે શૈલેષભાઈ, રમાબેન, કૃષ્ણા, ફાલ્ગુની તથા હિના. તેમણે લખ્યું છે જય સોમનાથ. બાબુભાઈ, જય સોમનાથ. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરાનો સહયર કાર્યક્રમ મારો માનીતો કાર્યક્રમ છે. અમે આ કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ, જેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 9ના રોજ પ્રફુલભાઈની મુલાકાત, માનસિક તણાવ વિશેની વાતો કરી અને પ્રેમમાં ચકચૂર થઈ ચાલ્યા કરીએ આ ગીત સંભળાવ્યું, તેનાથી આ કાર્યક્રમ સુપર ડુપર હિટ થઈ ગયો. આગળ તેમણે લખ્યું છે, વાર્તાલાપના કાર્યક્રમમાં આયુર્વેદની વાત કરી, રોગ થવાના કારણો અને યુવાનીમાં થતા પિત્તના રોગોની જે વાતો કરી તે થકી ઘણું બધું જાણવાનું મળ્યું. બેનો, કાર્યક્રમનો બીજો પત્ર આવ્યો છે ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલીથી. લખનાર મિત્ર છે પરમાર અમિતભાઈ કમલેશભાઈ. અમિતભાઈ, આપ અમારા નવા પત્ર મિત્રો છો, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. તેમણે લખ્યું છે, આકાશવાણી વડોદરા ઉપર સહેર કાર્યક્રમ સરસ આવે છે. આ કાર્યક્રમમાં આપ બેન જે ગીતો ગાઈને સંભળાવો છો તે સાંભળવાની ખૂબ મજા આવે છે. આમ જ સુંદર સુંદર કાર્યક્રમો આપતા રહેજો. અમિતભાઈ, તમે રેગ્યુલર પત્ર લખતા રહેજો અને અમે આવા જ કાર્યક્રમ આપતા રહીશું. બેનો, આ પત્ર આવ્યો છે નવાબોની નગરી જૂનાગઢથી. લખનાર મિત્ર છે વાંઝા દરજી કિરીટભાઈ સોલંકી, સાથે છે તેમના સસરાની દીકરી કીર્તિ સોલંકી. તેમણે લખ્યું છે, વડોદરા દ્વારા પ્રસારિત થતો સહયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અમને આ કાર્યક્રમ ખૂબ ગમે છે. આમને આમ સરસ કાર્યક્રમ રજૂ કરતા રહેજો. આગળ તેમણે લખ્યું છે, હાથી મેરે સાથી ફિલ્મનું ગીત નિકિતાબેન, તમારા અવાજમાં મારે સાંભળવું છે, તો ચોક્કસથી સંભળાવજો. તો કિરીટભાઈ, આ ગીત તમારા માટે.
1: તું યારો કા યાર હૈ, કિતના વફાદાર હૈ, ઝૂઠા હૈ સારા જહાં, સચ્ચા તેરા પ્યાર હૈ, તું પગલા ન બદલા, સારી દુનિયા ગઈ હૈ બદલ, ચલ

બેનો, શું વાત છે? આજે તો બીજા નવા પત્ર મિત્ર આપણા કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે, જેઓ છે નખત્રાણા નવાનગરથી. તેમનું નામ છે લક્ષ્મણભાઈ શેખા, સાથે છે ઝવેરબેન, રાહુલભાઈ, પ્રિયંકાબેન અને રશ્મિબેન. તેમણે લખ્યું છે, વડોદરાનો સહયર કાર્યક્રમ અમને ખૂબ ગમે છે. અમે નિયમિત આ કાર્યક્રમ સાંભળીએ છીએ અને જો કાર્યક્રમ અમે ભૂલી જઈએ તો કલ્પાબેન ગ્રુપમાં સતત આ કાર્યક્રમનું રેકોર્ડિંગ મૂકતા રહે છે, જેથી આ કાર્યક્રમ અમે ક્યારેય મિસ કરતા નથી. પત્રોના કાર્યક્રમમાં ફિલ્મ ગીતોની કડીઓ નિકેતાબેન ખૂબ સુંદર અવાજમાં ગાય છે, તે સાંભળવાની ખૂબ મજા આવે છે. આ ઉપરાંત બધી બહેનો જે વાર્તાલાપ રજૂ કરે છે તે સાંભળવાની અને સાથે રેસિપીઝ અને વિવિધ જાણકારીઓની ખૂબ મજા આવે છે. આમ જ સરસ કાર્યક્રમ આપતા રહેજો. લક્ષ્મણભાઈ, સહયર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આમને આમ કાર્યક્રમમાં જોડાયેલા રહેજો. એનો આ પત્ર આવ્યો છે ડેર પાટણથી લખનાર મિત્ર છે ધીરજભાઈ રબારી. તેમણે લખ્યું છે, શનિવાર એટલે વડોદરાનો સહયર કાર્યક્રમ, શ્રોતાઓનો લોકપ્રિય કાર્યક્રમ. સહયર પ્રત્યે શીતલબેનની લાગણીઓ નિકેતાબેને સ્નેહપૂર્વક જાળવી રાખી છે. શ્રોતાઓને સહયર કાર્યક્રમ પ્રત્યે અનેરો લગાવ છે. અવનવી વાનગીઓની રેસીપી, આરોગ્યને લગતી ટીપ્સ તેમજ અન્ય ઉપયોગી માહિતી સભર સહયર કાર્યક્રમ અમને ખૂબ ગમે છે. નિકેતાબેન, બેનઝીરબેન, રૂપાબેન અને તેજલબેનનો હૃદયપૂર્વક આભાર. આગળ તેમણે લખ્યું છે, અમારે રૂદાલી ફિલ્મનું ગીત નિકેતાબેનના અવાજમાં સાંભળવું છે. ધીરજભાઈ, આપ કહે ઓર હમ ન ગાય એસે તો હાલાત નહીં. તો પ્રસ્તુત છે તમારા માટે આ ગીત.

આગળ તેમણે લખ્યું છે, સહિયર કાર્યક્રમની અમારા ગ્રુપમાં સતત અપડેટ આપતા એવા કલ્પાબેનનો ખૂબ ખૂબ આભાર. તેઓ સહિયર જેવા લોકપ્રિય કાર્યક્રમનું રેકોર્ડિંગ કરીને હંમેશા ગ્રુપમાં મૂકતા હોય છે. આ ઉપરાંત માધુભાઈનો પણ આભાર, તેઓ પણ રેકોર્ડિંગ કરીને ગ્રુપમાં મૂકતા હોય છે. ધીરજભાઈ, તમે કલ્પાબેનને યાદ કર્યા અને લો મારા હાથમાં આવી ગયો કલ્પાબેનનો પત્ર. તો મિત્રો, કલ્પાબેનનો પત્ર આવ્યો છે પ્રભુનગર 2 કોડકી રોડ ભુજથી. મિત્રો, કલ્પાબેનની સાથે છે મીઠડો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, અંજારથી સખી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષાબેન પંડ્યા, જામનગરથી ધર્મેન્દ્રસિંહજી રાઠોડ, માંડવીથી દીપાબેન દવે અને સમગ્ર સહિયર મિત્ર મંડળ. આગળ તેમણે સમીક્ષા લખી છે અને લખ્યું છે, શનિવારના રોજ માનસિક સ્વાસ્થ્ય વિશેની વાતોનો વાર્તાલાપ અમને ખૂબ જ ગમ્યો. નિકિતાબેનની રજૂઆત ખૂબ સરસ હતી. આપેલા ગીતો પણ અમને ખૂબ ગમ્યા. આકાશવાણીની 90 વર્ષની પ્રસારણ યાત્રામાં અમે પણ સહભાગી બન્યા છીએ. એના માટે અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ કે તમારા જેવા એનાઉન્સર મિત્રો અમને મળ્યા. કલ્પાબેન, અમને પણ તમારા જેવા શ્રોતા મિત્રો મળ્યા એટલે અમે પણ ખૂબ અહોભાગી છીએ. આગળ તેમણે લખ્યું છે, આકાશવાણી છે તો ઘણું બધું જાણવા મળે છે. સરસ મજાની માહિતી, મનોરંજનનો ખજાનો એટલે આકાશવાણી. આગળ તેમણે લખ્યું છે, ગરમી ખૂબ પડી રહી છે. હમણાં માધવભાઈ મામાના ઘરે વેકેશન માણી આવ્યા. આગળ તેમણે લખ્યું છે, ભુજ મુકામે સમર કેમ્પ યોજાયો હતો, જેમાં 15 બાળકોને ફી મુક્ત સમર કેમ્પનો લાભ મળ્યો, જેની અંદર ડ્રોઈંગ કોમ્પિટિશન, જાદુગરના ખેલ, યાત્રા જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બાળકો એને ભરપૂર માણે છે. અમે આ કામ સેવારૂપે કરીએ છીએ. વાહ કલ્પાબેન, તમે તો ખૂબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો, આમ જ આવા સેવા કાર્યો કરતા રહેજો. આગળ તેમણે લખ્યું છે, સમર કેમ્પની અંદર ઘણા બધાએ પૂછ્યું કે કલ્પાબેન તમે કઈ શાળામાં શિક્ષક છો. તો મેં એમને કીધું, હું કોઈ શિક્ષક નથી, હું તો ફક્ત અને ફક્ત રેડિયો સાંભળનાર વ્યક્તિ છું. રેડિયોએ મને ઘણું બધું સારું બોલતા, લખતા, વાંચતા અને વિચારતા શીખવાડ્યું છે. આ માટે તમારા જેવા એનાઉન્સર બહેનોની હું આભારી રહીશ. કલ્પાબેન, આ તો એવી વાત થઈ, પરસ્પર દેવો ભવ. જેમ તમે કહો છો એમ હું પણ કહીશ કે તમારા જેવા શ્રોતાઓએ અમને ઘણું બધું શીખવાડ્યું છે. આવી મીઠી મીઠી વાતો કરવાનું તમારા જેવા સખીઓ પાસેથી અમે શીખીએ છીએ, તો આ માટે આભાર ન હોય. આગળ કલ્પાબેને અમી અલ્પા નિર્મળની કાવ્ય રચના મોકલી છે. વરસે તે જળન વાદળ વગર, લખાય કવન ન કાગળ વગર, છ ચમકતા મોતી સમંદરમાં પર્ણ ચમકે ન ઝાકળ વગર, હો જગમાં સૌ સાથે સારા સારી, ગમતા મળે ન અંજળ વગર, જીવન ભરેલું મુશ્કેલીઓથી ધીરજ ખોવી ન ફળ વગર, હોય જો આતમ રાજી રાજી, અદ્રશ્ય રહે ન ઝળહળ વગર, સુખ દસ્તક આપતું નથી કદીએ, વ્યથાઓ ભરેલ ન પળ વગર. વાહ અલ્પાબેન, આજે તો તમારી કવિતા એકદમ અલટી છે. બેનું ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો કલ્પાબેનની પસંદગી પૂરી કરી દઈએ. તેમને સાંભળવું છે કે તને જાતા જોઈ

0: બેનો આ પત્ર આવ્યો છે ગામ લાઠીથી. લખનાર મિત્ર છે દીપકભાઈ પરમાર, સાથે છે રમણીકભાઈ ચૌહાણ, ગીતાબેન સોની, મોહનભાઈ પ્રજાપતિ, નાના રાજકોટના કાળુભાઈ ભરવાડ, જાનાબેન, કરસનદાસ બાપુ, જાળિયાના માધુભાઈ ચૌહાણ તથા અમદાવાદથી પ્રીતિબેન. તેમણે લખ્યું છે, વડોદરાનો સહયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને અમને ખૂબ જ પસંદ પડે છે. નિકેતાબેને આપેલો કલ્પનાબેન શુક્લનો વાર્તાલાપ ખૂબ પસંદ પડ્યો. આગળ તેમણે સુવિચાર લખ્યો છે અને લખ્યું છે, ઈમાનદાર હોવાનો અર્થ છે હજાર મણકાઓમાં જુદો ચમકતો હીરો. વાહ દીપકભાઈ, સરસ વાત કહી. ઈમાનદારી એવો એક નૈતિક ગુણ છે જે વ્યક્તિને સમાજમાં સાચો અને નિષ્કપટ બનાવે છે. બેનો, 23 જુલાઈએ છે અભિનેતા મહેમૂદની પુણ્યતિથિ, તો તેમની ફિલ્મનું ગીત તેમને શ્રદ્ધાંજલિ રૂપે. ન બીવી ન બચ્ચા ન બાપ બડા ન ભૈયા, ધ હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા, હોલ થિંગ ઇઝ ધેટ કે ભૈયા સબસે બડા રૂપૈયા. બેનો, વર્ષો પહેલા ગવાયેલું આ ગીત આજના જમાનામાં એકદમ ફિટ બેસે છે, સાચું ને? બેનો, આ પત્ર આવ્યો છે ખત્રી કોલોની નવા અંજાર કચ્છથી. લખનાર મિત્ર છે અબ્દુલ કાદર ખત્રી, સાથે છે શિરીન બાનુ, અબ્દુલ અઝીઝ ખત્રી, અબ્દુલ મજીદ ખત્રી, પુત્રવધુ નસીમ બાનુ, મેરીન બાનુ તથા નાની નાની પૌત્રીઓ આફિયત, ફાતિમા અને મરિયમ. તેમણે કાર્યક્રમની સમીક્ષા લખી છે અને લખ્યું છે, 16/5 કાર્યક્રમમાં ડોક્ટર ધારા વૈભવ રાવની મુલાકાત ખૂબ ઉપયોગી સાબિત થઈ, સાથે સાથે ગુજરાતી ગીતો પણ ખૂબ ગમ્યા. પત્ર વાંચનનો કાર્યક્રમ મહિનામાં 1 આવે છે જે અમને ખૂબ લાંબો ઇંતજાર કરાવી જાય છે, તો પત્રનો કાર્યક્રમ મહિનામાં 2 રજૂ કરવા વિનંતી. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બહેનો, 24 જુલાઈએ છે અભિનેતા ઉત્તમ કુમારની પુણ્યતિથિ, તો તેમની ફિલ્મનું ગીત તેમને સ્વરાંજલિ રૂપે. છોટી સી મુલાકાત પ્યાર બન ગઈ, પ્યાર બન કે ગલે કા હાર બન ગઈ, યા યા યપી યપી યા યા યા. બેનો, ખરેખર આજનો દિવસ ખૂબ શુભ છે. આજે નવા પત્ર મિત્રો પણ મળ્યા અને જૂના પત્ર મિત્ર જે આપણને ભૂલી ગયા હતા તેમનો પણ પત્ર મળ્યો છે, તો ચાલો વાંચીએ. બેનો, મારા હાથમાં પત્ર છે જે આવ્યો છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ધારુકા થી. લખનાર સખી છે ગૌરીબેન પ્રજાપતિ. તમે તો અમને ભૂલી જ ગયા હતા, આવું ન ચાલે હો. ચલો, તમારો પત્ર આવ્યો તો અમને ખૂબ ખુશી થઈ. ગૌરીબેન સાથે છે માતા જમનાબેન, બાપુજી અર્જણભાઈ, મનજીભાઈ, ભૂપતભાઈ, અતિન્દ્ર, દર્શક, લખમણ, જયદેવ, કરણ, કમળા, સવિતા, નૈના, ઉર્વશી, તોરલ, નેહલ અને નેન્સી. તેમે લખ્યું છે, ઘણા સમયથી હું કાર્યક્રમ સાંભળતી નહોતી કારણ કે મારો રેડિયો બગડી ગયો છે. સહયર કાર્યક્રમ દ્વારા મને અવનવું જાણવા મળતું તે અચાનક અટકી ગયું. ફરી પાછી સહયર કાર્યક્રમ સાથે જોડાઈ રહી છું. ગૌરીબેન, તમારો રેડિયો બગડી ગયો છે તો તમે મોબાઈલમાં ઓલ ઇન્ડિયા રેડિયો એપ ડાઉનલોડ કરીને AIR ગુજરાતી ટાઈપ કરશો ને તો ગુજરાતના આકાશવાણીના કાર્યક્રમો આપ સાંભળી શકશો. તો હવે રેડિયો બગડી જાય તો ચિંતા નહીં કરવાની. આગળ તેમણે લખ્યું છે, સહયર કાર્યક્રમમાં રજૂ થતા બધા જ વાર્તાલાપો, પત્રોનો કાર્યક્રમ ખૂબ સરસ હોય છે અને નિકેતાબેનની કાર્યક્રમ પ્રસ્તુત કરવાની શૈલી ખૂબ સરસ હોય છે. આગળ તેમણે સુવિચાર લખ્યો છે, રેત કી જરૂરત રેગિસ્તાન કો હોતી હૈ, સિતારો કી જરૂરત આસમાન કો હોતી હૈ, આપ હમે ભૂલ ન જાના ક્યોંકિ દોસ્ત કી જરૂરત હર ઇન્સાન કો હોતી હૈ. ગૌરીબેન, બહુ વખતે પત્ર લખ્યો પણ જોરદાર વાત લખી હો, આમને આમ દોસ્તી નિભાવતા રહેજો અને પત્ર લખતા રહેજો. બીનો, આજનો સંગીતમય સુવિચાર છે સોનુ નિગમના સ્વરમાં આ ગીત.
1: ચાહે જો તુમ્હે પૂરે દિલ સે મિલતા હૈ વો મુશ્કિલ સે,

બેનો અંતિમ સેટ ઓફ લેટર્સ નો પહેલો પત્ર જે આવ્યો છે નવા અંજાર લખનાર નવા પત્ર મિત્ર છે ધીરજભાઈ ગજ્જર, સાથે છે ભરત મામા, જયશ્રી મામી, સીમા અને ધ્રુવી. તેમણે લખ્યું છે, સહયર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે, કાયમ કાર્યક્રમ સાંભળીએ છીએ પરંતુ પત્ર લખાતો નથી. આ અમારો પહેલો પત્ર છે. ધીરજભાઈ, પહેલો પત્ર છે પણ છેલ્લો પત્ર ન બને તેનું ચોક્કસથી ધ્યાન રાખજો. આગળ તેમણે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. બહેનો, તારીખ 27 જુલાઈએ છે અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ. તો બર્થડે વિશેષ તરીકે સંજય દત્ત પર ફિલ્માવાયેલું ફિલ્મ વાસ્તવનું આ ગીત.

बस एक निगाह प्यार की पुकारता चला हूँ मैं। बहनों, मारी पुकार तमारा सुधी पहुंची गई अने ढगला बंद पत्रो आव्या, आटलो प्रेम आपवा माटे खूब खूब आभार। बहनो, 31 જુલાઈએ છે મુલાયમ મખમલી અવાજના માલિક મોહમ્મદ રફીનો જન્મદિવસ। આ ગીત સમર્પિત હતું તેમને। નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ટાટા બાય બાય। તો બહેનો, આમ જ સૈયર સાથે જોડાયેલા રહેજો, ફરી મળીશું। આવજો બહેનો।

આકાશવાણી સમાચાર હેમાંગીને સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોલીસ ફરિયાદ નોંધાવી. વરસાદગ્રસ્ત ગુજરાતના જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી. સતત 6 દિવસથી સ્થગિત અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી ઝંડુકુમારે પુરૂષોની હેવીવેઇટ પેરા પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતતા પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 4:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવા સહભાગીઓ પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 ગયા મહિનાની 4-30 તારીખ સુધી 2 તબક્કામાં આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 જીવંત ગામોને આવરી લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા દ્વારા સહભાગીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના ભાગરૂપે સહભાગીઓ સ્થાનિક સમુદાયો સાથે રહ્યા અને સ્વચ્છતા ડ્રાઈવ, સરકારી યોજના ઉપર જાગૃતિ અભિયાન, યુવા સંમેલનો, સ્થાનિક કારીગરો સાથે વાર્તાલાપ અને વ્યૂહાત્મક મહત્વની સંસ્થાઓની મુલાકાતો જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ કાર્યક્રમમાં સહભાગીઓને ભારતના સરહદી પ્રદેશોના સામાજિક આર્થિક લેન્ડસ્કેપ, સાંસ્કૃતિક વારસો અને વિકાસલક્ષી આકાંક્ષાઓનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન એર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. એર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીમંડળમાંથી દૂર કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતાએ એવી માંગ પણ કરી હતી કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી ઉપર થયેલા હુમલા માટે કથિત રીતે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં ડીપ ફેક વિડીયો બનાવવા અને પ્રસારિત કરવા માટે દુર્ભાવનાપૂર્ણ રીતે બનાવટી બનાવવામાં આવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે કહ્યું કે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આજે સવારે ચાણક્યપુરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે નકલી વિડીયો બનાવવા, પ્રસારિત કરવામાં અથવા તેને વિસ્તૃત કરવામાં સામેલ દરેક વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં દતિયા વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયો છે. ભાજપે આશુતોષ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ઘનશ્યામસિંહને ઉમેદવાર બનાવ્યા છે. આઝાદ સમાજ પાર્ટીએ દામોદરસિંહ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. ત્રણેય ઉમેદવારો ઘરે ઘરે જઈને પ્રચાર અને જાહેરસભાઓ દ્વારા મતદારો સુધી પહોંચી રહ્યા છે. પ્રચારના ભાગરૂપે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે દતિયાની મુલાકાત લેશે. તેઓ ઉદગવન અને ઉપરાયણ ગામોમાં જાહેરસભાઓને સંબોધિત કરશે. ગઈકાલે કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં દતિયાના અને ગ્રામીણ વિસ્તારોમાં જાહેરસભાઓને સંબોધિત કરી હતી. તેમણે મતદારોને ભાજપને ટેકો આપવા માટે પણ અપીલ કરી હતી. દતિયા વિધાનસભા બેઠક માટે મતદાન આ મહિનાની 30મી તારીખે યોજાશે અને પરિણામો 3 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 169 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અગાઉ દક્ષિણ ગુજરાત બાદ ગઈકાલથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સૈન્યની ટુકડીઓ, NDRF અને SDRFની ટીમો નવસારી, વલસાડ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં કામગીરી કરી રહી છે. રાજ્યમાં સિઝનનો 52% જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સતત 6 દિવસ સુધી સ્થગિત કરાયેલી શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા આજે ફરી શરૂ થઈ છે. અમારા જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ અધિકારીઓએ

હવામાનની સ્થિતિની સમીક્ષા કર્યા પછી યાત્રા ફરી શરૂ થઈ છે. યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન શ્રાઇન બોર્ડ અને સુરક્ષા એજન્સીઓની સૂચનાઓ અને સલામતી સલાહનું પાલન કરવાની અને હવામાન વિભાગથી માહિતગાર રહેવાની સલાહ આપવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે 6 દિવસ સુધી સ્થગિત રહ્યા બાદ આજે વાર્ષિક શ્રી અમરનાથ યાત્રા ફરી શરૂ થઈ છે. કાશ્મીરના ડિવિઝનલ કમિશનર અંશુલ ગર્ગે આકાશવાણી સમાચારને જણાવ્યું હતું કે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન આજે સવારે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસથી 6,269 યાત્રાળુઓનો નવો સમૂહ રવાના થયો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે અષાઢી એકાદશી નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ શુભ દિવસ ભક્તિ અને કરુણાના શાશ્વત સંદેશનું પ્રતીક છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું કે ભગવાન વિઠ્ઠલ અને

0: સ્કોટલેન્ડમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની બોક્સિંગ ઝુંબેશની શરૂઆત મજબૂત રહી, જેમાં લવલીના બોર્ગોહેને મહિલાઓની 75 કિલોગ્રામ સેમીફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. પેરા પાવર લિફ્ટર ઝંડુકુમારે પુરૂષોની હેવીવેઇટ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારતનું મેડલ ખાતું ખોલ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કુમારના પ્રદર્શનને ઉત્કૃષ્ટ ગણાવતા કહ્યું કે આ સિદ્ધિ તેમની અદમ્ય શક્તિ, અટલ નિશ્ચય અને વર્ષોના શિસ્તબદ્ધ પ્રયાસોનું એક શક્તિશાળી ઉદાહરણ છે. ઝંડુકુમારે તેમના કોચને धन्यवाद व्यक्त करो.
1: बहुत अच्छा लग रहा है, पहला मेडल है हमारा. हमारे पीछे कोच हैं राजेंद्र सिंह और हमारा जेपी सर हैं, वो भी बहुत सहयोग किए हैं. आज उन्हीं सब बदौलत हमें आज मेडल प्राप्त हुआ है. बहुत बहुत धन्यवाद करते हैं कि हम पे आज इतना प्रैक्टिस करवाए, प्यार दिए और भी आगे हम अच्छा करने की कोशिश करेंगे.
0: બોક્સિંગમાં જદુભણીસિંહે પુરૂષોની 55 કિલોગ્રામ રાઉન્ડ ઓફ 16માં પ્રથમ રાઉન્ડમાં શાનદાર જીત મેળવી. લોન બોલમાં ભારતની રૂપા રાની તિર્કી અને પિંકીસિંહની મહિલા જોડી ટીમે સતત બીજી જીત માટે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને ગ્રુપ બી સ્ટેન્ડિંગમાં ટોચ પર પહોંચી ગઈ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની બીજી T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારતે પહેલી મેચ 7 વિકેટથી જીતીને શ્રેણીમાં 1-0ની બઢત મેળવી લીધી છે. પહેલી મેચમાં 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ માત્ર 19 બોલમાં 38 સદી ફટકારી પુરૂષોના T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 38 સદી ફટકારનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય સ્કવોશ ખેલાડી અનાહત સિંહે આજે કેનેડાના ઓન્ટારિયોમાં સેમીફાઇનલમાં ઇજિપ્તની બાર્બ સમેહને 3-1થી હરાવીને વર્લ્ડ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો. હવે તે આજે તે જ સ્થળે ટાઇટલ મુકાબલામાં ઇજિપ્તની રૂકૈયા સાલેમ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થવાની સંભાવના છે. ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં આજે સાંજે વાર્ષિક રથયાત્રાની સૌથી ભવ્ય વિધિઓમાંની એક જોવા મળશે. આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાને ભવ્ય સુના બેશા અથવા સુવર્ણ પોશાકમાં શણગારવામાં આવશે. દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો ભાઈ બહેનો વૈભવી દર્શન કરવા માટે ગ્રાન્ડ રોડ પર એકઠા થશે. આ દર્શન માટેની તડામાં તૈયારીઓ થઈ રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સૌભાગ્યો સાથે વાર્તાલાપ કરશે. સંસદની બહાર મીડિયાને આપેલા તેમના નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોલીસ ફરિયાદ નોંધાવી. વરસાદગ્રસ્ત ગુજરાતના જિલ્લાઓમાં યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી. સતત 6 દિવસથી સ્થગિત અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડી ઝંડુકુમારે પુરૂષોની હેવીવેઇટ પેરા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કાંસ્યચંદ્રક જીતતા પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે બીજી T20 મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. રાજ્યમાં આજે પણ વરસાદ ચાલુ રહેતા કેટલાક જિલ્લાઓમાં જનજીવન અને વાહન વ્યવહારને અસર પહોંચી છે. સિઝનનો વરસાદ 52.3% પહોંચ્યો. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 472.85 મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો, જે સિઝનના સરેરાશ વરસાદના 52.3% જેટલો છે. સાંભળીએ એક અહેવાલ.
1: 25 જુલાઈના સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 52.3% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની અંદર પણ 265 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરમાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. એવી જ રીતે રાધનપુર, ભાભર, દિયોદરમાં પણ અને ખેડાના નડિયાદમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. જળાશયની જો વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના 68.93% જેટલો જળ સંગ્રહ ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 44.82% જળ સંગ્રહ નોંધાયો છે.
0: અમદાવાદ જિલ્લા અને શહેરમાં છેલ્લા 2 દિવસ દરમિયાન પડેલા અતિભારે વરસાદ વચ્ચે BRTS અને AMTSએ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેવા જાળવી રાખી હતી. BRTSની બસ સેવાઓ દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી નિયમિત રીતે સંચાલિત કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદ જનમાર્ગ લિમિટેડની ફિલ્ડ ટીમો સમગ્ર વરસાદી પરિસ્થિતિ દરમિયાન સતત મેદાનમાં તૈનાત રહી માર્ગોની સ્થિતિ પર નજર રાખી રહી હતી. દરમિયાન આ સમગ્ર કામગીરી દરમિયાન એક સ્થળે ઇલેક્ટ્રિક સ્પાર્કિંગની ઘટના સર્જાતા ફરજ પરના સુરક્ષા કર્મચારીએ ફાયર એક્ઝિસ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને તાત્કાલિક આગની શક્યતા ટાળી દીધી હતી. અમદાવાદ શહેરમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન નાગરિકોની સુરક્ષા અને તાત્કાલિક સેવા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગે સતત સતર્ક રહી કામગીરી હાથ ધરી હતી. આજરોજ મધ્યરાત્રિથી સવારના 8 વાગ્યા સુધીમાં વિભાગને કુલ 8 ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયા હતા, જેમાં તમામ સ્થળોએ ફાયર ટીમોએ ત્વરિત પ્રતિસાદ આપી જરૂરી કામગીરી પૂર્ણ કરી હતી. આ સમયગાળા દરમિયાન વિભાગને 5 ફાયર કોલ, 2 વૃક્ષ કોલ તથા 1 રેસ્ક્યુ કોલ મળ્યા હતા, જ્યારે સ્ટ્રક્ચર કોલેપ્સની એક પણ ઘટના નોંધાઈ નહોતી. અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે સર્જાયેલી પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ઝોનમાં યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારે 6 વાગ્યાની સ્થિતિ મુજબ શહેરના કુલ 10 વોર્ડના 20 વોટર લોગિંગ સ્થળો પર AMCની 24 ટીમો સતત કામગીરી કરી રહી છે. પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે શહેરભરમાં કુલ 141 કેચપીટ અને 85 મેનહોલ ખોલવામાં આવ્યા છે, જેના પરિણામે વરસાદી પાણીના નિકાલની કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ભાભર, થરાદ, સુઈગામ, ધરણીધર તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચથી લઈ 12 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ અંબાજી, હડાદ, દાંતીવાડા, ડીસા, ઓગળ તાલુકામાં પણ 5 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આ અંગે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ.
2: રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આ તરફ બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લામાં પણ 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બંને જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. આ તરફ નાળાબેટના રણમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નગરપાલિકા ટીમ, મામલતદાર કચેરીની ટીમો સતત વિસ્તારમાં નજર રાખી રહી છે. જરૂરિયાતવાળા લોકોને નજીકની શાળાઓમાં આશરો આપવામાં આવી રહ્યો છે. સબજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા.
0: રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કોચાળા ગામે પાણીમાં ફસાયેલા 6 લોકોને બચાવ અભિયાન હાથ ધરી સલામત બહાર કાઢવામાં આવ્યા. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ધોળીધજા ડેમ 100% ભરાતા નીચાણવાળા વિસ્તારોને ચેતવણી આપવામાં આવી છે અને 200થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. તો તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 46 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે કચ્છમાં ગત રાત્રિથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મહેસાણાના ઉંઝા શહેરના ઉમિયાનગરમાં વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મોત, જ્યારે અમરેલીના લાઠી તાલુકામાં 2 જુદી જુદી ઘટનામાં 2 વ્યક્તિનું તણાઈ જવાથી મોત થયાના અહેવાલ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી નીટ પરીક્ષા પેપર લીક મુદ્દે દિલ્હીના જંતર મંતરમાં ચાલી રહેલ આંદોલનકારીઓએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાચાર પત્ર, જેના લેખિકા છે ભારતી રાવલ. દાદરા નગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલના પત્ની ભાવનાબેન પટેલની લાંબી બીમારી બાદ દુઃખદ અવસાન થતા સંઘ પ્રદેશમાં શોકમય વાતાવરણ સર્જાયું હતું. તેમના અંતિમ દર્શને દીવના અનેક રાજનેતાઓ, આગેવાનો, ઓફિસર તેમની અંતિમ યાત્રામાં પણ જોડાયા હતા. સ્વભાવનાબેન પટેલના અવસાનને લઈ દીવ ખાતે પણ વણાકબારા અને સાઉદવાડી ખાતે શોકસભાનું આયોજન થયું હતું. દીવના વણાકબારા ખાતે ફિશરીઝ તથા સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા એક્સિસ પાસને લઈ માછીમારો માટે વર્કશોપનું આયોજન થયું. વણાકબારા મહાસાગર ફિશરીઝ સોસાયટીના સભાખંડમાં માછીમારોને એક્સિસ પાસ, સરકારી યોજનાઓ, માછીમારી દરમિયાન માછીમારોને લગતા નિયમો વગેરે અંગે વિસ્તૃત માહિતી સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈના નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. આ માછીમારોને સબસિડી, માછલીઓનો જથ્થો જળવાઈ રહે, માછલીઓનું સંતુલન, વેલ્યુએશનવાળી માછલીઓ પકડવી જેવું અનેક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દીવ ખાતે ચોમાસાની ઋતુ દરમિયાન માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ હોય છે, ત્યારે તેઓ આ રજાઓ દરમિયાન પારિવારિક પ્રસંગો, સમૂહ લગ્ન તથા તેઓની બોટ, જાળ વગેરેનું રિપેરિંગ કામ કરતા હોય છે. આ દરમિયાન વણાકબારા તથા સાઉદવાડી ખાતે ભવ્ય સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું હતું. વણાકબારા સમસ્ત કોળી સમાજ તથા સાઉદવાડી સમસ્તવાડી વિસ્તાર કોળી સમાજ દ્વારા ભવ્ય લગ્ન ઉત્સવ ઉજવાયો, જેમાં અનેક દંપતીઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. આ સમૂહ લગ્નમાં ગુજરાતના તથા દીવના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આગેવાનો, દીવ તથા ગુજરાતના વિવિધ સમાજના પટેલો આગેવાનો વગેરે સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. દીવના ઇસ્લામિક હોજા સમાજ દ્વારા ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્લામિક હોજા સમાજ દ્વારા દીવના TGH હોટેલ ખાતે બ્લડ બેંક કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ સમાજને માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ રક્તદાન કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે. દીવ ખાતે છેલ્લા સવા 3 વર્ષથી ચાલી રહેલા નેશનલ હાઇવેના કેસનું સુખદ અંત આવ્યું હતું. દીવમાં ઘોઘલામાં નેશનલ હાઇવે બનાવવાની લઈ કોલોની વિસ્તાર પ્રભાવિત થયો હતો, જેમાંથી અનેક લોકોએ હાઈકોર્ટમાં કેસ કર્યો હતો, જે છેલ્લા 3.5 વર્ષથી ચાલી રહ્યો હતો. દીવ પ્રશાસન દ્વારા તમામ ફરિયાદોની માંગ તથા શરતોને મંજૂર કરતા કેસનો અંત આવ્યો હતો અને સુખદ સમાધાન થયું હતું. એક બેઠક દરમિયાન લોકોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જે ઘરોનું ડિમોલિશન કરવામાં આવવાનું હતું તેઓને અનેક બાંધછોડ આપી હતી. તેઓને 15 મીટરની અંદર આવતા લોકોને જ બીજી જગ્યા પર જમીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો અને જે 15 મીટરની બહાર ઘર હોય તેઓને 2 માળની પરમિશન આપવામાં આવશે તથા ઘર બનાવવા માટે વળતર આપવામાં આવશે. જો તેઓને મળેલ વળતરમાં અસંતોષ લાગે તો તેઓ આગળ કાનૂની કાર્યવાહી પણ કરી શકશે. આ તમામ શરત દીવ પ્રશાસન દ્વારા મંજૂર કરાતા કેસનો અંત આવ્યો હતો. દીવ ખાતે શિક્ષણ વિભાગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આચાર્ય શ્રી અંબાલાલ સોમાણી અને સ્વ નિર્મળાબેન સોમાણી સ્મારક નિધિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો, જેમાં વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન થયું હતું. દીવ ખાતે સ્વ અંબાલાલ સોમાણીએ શિક્ષણના પ્રચાર પ્રસારને લઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દીવમાં શિક્ષણને તથા મહિલાઓને શિક્ષા આપવા માટે તેમણે પહેલ કરી હતી, જેને લઈ દર વર્ષે સ્વ અંબાલાલ સોમાણીને યાદ કરી સ્મારક નિધિ કાર્યક્રમ યોજવામાં આવે છે. શિક્ષકગણ, વિદ્યાર્થીગણ તથા મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દીવના જોલાવાડી ગ્રામ પંચાયતમાં સરકારી યોજનાઓને લઈ જાગૃતતા કાર્યક્રમ યોજાયો, જેમાં દીવની વિવિધ કચેરીઓ તથા બેંકો દ્વારા લોકોને સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દીવના એવિએશન સર્વિસ એરપોર્ટ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1 જુલાઈથી 15 જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. તેઓએ આંગણવાડી, સ્કૂલ વગેરેમાં સ્વચ્છતા અભિયાનને લઈ વિવિધ સ્પર્ધાઓ યોજી હતી, જેમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કચરાપેટીનું વિતરણ તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો સમાચાર પત્ર, જેના લેખક હતા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ દાદુભાઈ ખુમાન ગઢવીના સ્વરમાં આ ગીત સાથે.

ઇસ્માઇલ વાલેરાના કંઠે આપ સાંભળી રહ્યા હતા અલોકગીત કાર્યક્રમમાં. આગળ સાંભળીએ કનુ દેવીદાન બારોટના કંઠે આ ગીત.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. 356.6 મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું બીજી સભાના આરંભે સાંજે 5 કલાકે. ત્યાં સુધી આ ચેનલ પર આપની રજા લઈએ, પરંતુ અમારું DTH સેવાનું પ્રસારણ આપ નિરંતર સાંભળી શકો છો. અત્યારે આ ચેનલ પર આપની રજા લઈએ. નમસ્કાર.

0: ब्लेड रनर मेजर डीपी सिंह के साथ खास बातचीत।
1: आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। केंद्रीय शिक्षण मंत्री धर्मेंद्र प्रधाने पोताना पद परथी राजीनामू आप्यू। तेमणे राजीनामू प्रधानमंत्री नरेन्द्र मोदी ने मोकल्यू। प्रधानमंत्री नरेन्द्र मोदी आवतीकाले वीडियो कॉन्फरेंसिंग द्वारा विकसित वाइब्रंट विलेज प्रोग्राम 2026 ना सहभागीओ साथे वार्तालाप करशे। સંસદની બહાર મીડિયાને આપેલા તમામ નિવેદનોને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોલીસ ફરિયાદ નોંધાવી। જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે સતત 6 દિવસ સુધી સ્થગિત કરાયેલી શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથ યાત્રા આજે ફરી શરૂ થઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે અષાઢી એકાદશી નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી। ગુજરાતમાં આજે ભારે વરસાદના પગલે કેટલાક જિલ્લાઓમાં જનજીવન અને વાહન વ્યવહારને અસર પહોંચી। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો વરસાદ 52.3% પહોંચ્યો। રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ। હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આજના દિવસે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ। ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસે જાહેર જનતાને સાવચેત રહેવા અપીલ કરી। સમગ્ર જિલ્લામાં તમામ નદીઓ, ચેકડેમ, કોઝવે અને ધોધ જેવા ભયજનક સ્થળોએ નાહવા, કપડાં ધોવા કે માછલી પકડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે।

0: મોહરા ફિલ્મમાં કુમાર સાનુ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર

0: ધ્રુવમ ત્રિવેદીને આપ સાંભળી રહ્યા હતા. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે યુટ્યુબ ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર OTT પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત. મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.

0: આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. રાજ્ય પર સર્જાયેલી 4 જેટલી સક્રિય વરસાદી સિસ્ટમના પ્રભાવથી કચ્છમાં ગઈકાલથી સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. આજે પણ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં હળવાથી ઝાપટાં લઈને મધ્યમ વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલા આંકડા અનુસાર આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ભુજ તાલુકામાં સૌથી વધુ 8 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લખપત, મુંદ્રા અને ગાંધીધામમાં 2-2 મિલીમીટર તેમજ અંજારમાં 1 મિલીમીટર વરસાદ પડ્યો છે. બીજી તરફ રાપર, ભચાઉ, નખત્રાણા, અબડાસા અને માંડવી તાલુકામાં વરસાદ નોંધાયો નથી. ચાલુ મોસમની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ 944 મિલીમીટર એટલે કે 37.17 ઇંચ જેટલો નોંધાયો છે. તાલુકાવાર આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધુ રાપર તાલુકામાં 282 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ત્યાર પછી ભચાઉમાં 152 મિલીમીટર, ગાંધીધામમાં 88, નખત્રાણામાં 80, ભુજમાં 76, માંડવીમાં 68, અંજાર અને મુંદ્રામાં 56, લખપતમાં 54 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ અબડાસા તાલુકામાં 32 મિલીમીટર નોંધાયો છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આજના દિવસે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ 26 અને 27 જુલાઈના 2 દિવસો દરમિયાન પણ કચ્છના ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અને ગાજવીજ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભુજ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્રની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ પ્રાંત અધિકારીઓ અને તમામ મામલતદારો સાથે ચર્ચા કરી સરહદી સહિત તમામ તાલુકાઓમાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી આગોતરા આયોજનના નિર્દેશ આપ્યા હતા. બેઠકમાં ડીવોટરિંગ, ટ્રી ટ્રીમિંગ, પ્રવાસી સ્થળો બંધ રાખવા, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ તૈનાત કરવા, સ્થળાંતર અને રોડ રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે કરવા સૂચના અપાઈ હતી. વહીવટીતંત્રએ નાગરિકોને જોખમી રસ્તાઓ કે વરસાદી પાણીમાં ન ઉતરવા અને માર્ગદર્શિકાનું પાલન કરવા ખાસ અપીલ કરી છે. આ અંગે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ મુજબ જણાવ્યું.
1: રાજ્ય સરકાર તરફથી, આઈએમડી વિભાગ તરફથી ભારે વરસાદની આગામી 24 કલાક માટે એક આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં ખાસ તો ફ્લેશ ફ્લડ પ્રકારની એક સિચ્યુએશન કે જેમાં ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. આ આખી પરિસ્થિતિ છે એ ખાસ તો જે રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, ભુજ આ તાલુકાઓ અને આસપાસના વિસ્તાર માટે ઇસ્યુ કરવામાં આવી છે. એના માટેની જરૂરી જે સંકલન તમામ વિભાગો સાથે છે એ કરી લેવામાં આવ્યું છે. ચાહે પોલીસ વિભાગ હોય, રેવન્યુના અલગ અલગ વિભાગના અમારા કર્મચારી હોય, શિક્ષણ વિભાગ, આઈસીડીએસ વિભાગ, હેલ્થ વિભાગ, તમામ નગરપાલિકાઓ, સાથે સાથે આર્મી, બીએસએફ, કોસ્ટગાર્ડ જેવી એજન્સીઓ સાથે પણ આના માટે જરૂરી સંકલન આજે આપણે કરી લીધું છે. આપના માધ્યમથી ખાસ લોકોને વિનંતી છે કે આ પરિસ્થિતિમાં મેં જણાવ્યું એ પ્રમાણે ખૂબ ઓછા સમયમાં અતિ ભારે વરસાદ પડતો હોય છે એટલે રિસ્પોન્સનો ટાઈમ જે છે ખૂબ ઓછો મળતો હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો અને રાજ્ય સરકાર તરફથી અને વહીવટીતંત્ર તરફથી જે પણ સૂચનાઓ મળે એનું ખાસ પાલન કરશો.
0: કચ્છ જિલ્લામાં

સતત ભારે વરસાદના કારણે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. રાહત બચાવ કામગીરી, વીજ પુરવઠો, રસ્તા અને ડેમના જળસ્તર પર નજર રાખવા આ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે. નાગરિકોને કોઈપણ મદદ માટે હેલ્પલાઇન નંબર 1077 અથવા 0 28 32 250 923 252 347 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે, જ્યાંથી મળેલી ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવા માટે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસે જાહેર જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. વરસાદ દરમિયાન કોઈપણ ઇમરજન્સી કે મદદ માટે નાગરિકોને ઇમરજન્સી નંબર 112, પોલીસ કંટ્રોલ રૂમ નંબર 0 28 32 250 960 અથવા પોલીસ હેલ્પલાઇન નંબર 6356 29 104 પર તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. ગુજરાતમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિની સ્થિતિના પગલે વહીવટીતંત્ર દ્વારા નાગરિકો માટે મહત્વની અપીલ કરવામાં આવી છે. તંત્રએ જનતાને અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સમાચાર માધ્યમો પર જ વિશ્વાસ રાખવા જણાવાયું છે. કોઈપણ મેસેજની ખરાઈ કર્યા વગર ફોરવર્ડ ન કરવા સૂચના આપી છે. ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવું, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ત્વરિત સહાય માટે તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યોવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, આપણી રોજિંદી સવાર આજકાલ ઇલેક્ટ્રોનિક સાધનોથી જ શરૂ થાય છે, ખરું ને? નવો સ્માર્ટફોન હોય, ચાર્જર હોય, બ્લૂટૂથ હોય, ઇયરફોન્સ હોય કે પછી હોમ એપ્લાયન્સીસ, આપણે જ્યારે પણ બજારમાં કંઈ ખરીદવા જઈએ ત્યારે પેકિંગ પરની કિંમત, વોરંટી અને ડિસ્કાઉન્ટ તો તરત જોઈ લઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એ બોક્સની પાછળ કે પ્રોડક્ટના પાછળના ભાગે છાપેલા ઝીણા ઝીણા અક્ષરો, ટેગ્સ અને ચિહ્નો પર ધ્યાન આપ્યું છે? ખાસ કરીને આપણા મોબાઈલ ચાર્જર પર લખેલા અંગ્રેજી અક્ષર CE, તેના પર જો તમે ધ્યાન આપ્યું હોત તો તમને ઘણી બધી માહિતી જાણવા મળી હોત, કારણ કે આ કોઈ સાધારણ શબ્દ નથી. આજે આપણે આ નાનકડા શબ્દ પાછળના મોટા રહસ્યને જાણવાના છીએ. યુવા મિત્રો, ઇલેક્ટ્રોનિક સાધનો પર લખેલા આ CEનો અસલી મતલબ થાય છે કોન્ફોર્મિટ યુરોપિયન. આ એક ફ્રેન્ચ શબ્દ છે, આ કોઈ કંપનીની ડિઝાઇન કે લોગો નથી, પણ એક આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી છે. તેની શરૂઆત 22 જુલાઈ 1993 રોજ યુરોપિયન કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. જો કોઈ મેન્યુફેક્ચરર પોતાની પ્રોડક્ટ પર CE માર્ક લગાવે છે તો તેનો અર્થ એ થાય છે કે તેણે આ સાધન બનાવતી વખતે યુરોપિયન યુનિયનના આરોગ્ય, સુરક્ષા, ગુણવત્તા અને પર્યાવરણને લગતા તમામ 24 માપદંડને પૂર્ણ કર્યા છે. આ સાથે તેણે ટેસ્ટિંગ પણ કમ્પ્લીટ કર્યું છે. યુરોપિયન દેશોમાં તો આ માર્ક વગર સામાન્ય સામાન વેચવો પણ ગેરકાયદેસર ગણાય છે. એટલે કે જ્યારે આ માર્ક તમારા ચાર્જર પર હોય ત્યારે સમજી લેવું કે તેનો ઉપયોગ કરવો સુરક્ષિત છે. યુવા મિત્રો, અત્યારે એક સ્કેમ ચાલી રહ્યો છે અને તેના વિશે ચર્ચા કરવી ખૂબ જ આવશ્યક છે. બજારમાં ઘણી કંપનીઓ પોતાના ગ્રાહકોને મૂર્ખ બનાવવા માટે નકલી CE માર્કનો ઉપયોગ કરે છે. ચીનની ઘણી ચતુર કંપનીઓ પોતાની નબળી ગુણવત્તાવાળી પ્રોડક્ટ્સ પર અસલી જેવા દેખાતા CE માર્કને છાપી દે છે અને જ્યારે આ અંગે પૂછવામાં આવે ત્યારે તેઓ કહે

છે કે અમારા સીઈ નો મતલબ કોન્ફોર્મિટ યુરોપિયન નથી પણ ચાઇના એક્સપોર્ટ છે. હવે એક સામાન્ય ગ્રાહક તરીકે આપણે આ બંને વચ્ચેનો તફાવત કઈ રીતે ઓળખવો, ચાલો હવે તેના વિશે વાત કરીએ. અસલી સીઈ માર્કમાં સી અને ઈની વચ્ચે ચોક્કસ જગ્યા હોય છે અને જો સીના સર્કલને પૂરું કરીએ તો તે ઈને માત્ર સ્પર્શ કરશે, જ્યારે ચાઇના એક્સપોર્ટવાળા નકલી માર્કમાં સી અને ઈ સાવ એકબીજાને અડીને ચોંટેલા હોય છે. એટલે હવેથી ખરીદી કરતી વખતે અસલી અને નકલીના આ ભેદને ખાસ પારખજો. માત્ર સીઈ જ નહીં, જો તમે તમારા મોબાઈલ ચાર્જરને ધ્યાનથી નિહાળશો તો તેના પર એક ચોરસની અંદર બીજું નાનું ચોરસ પણ દોરેલું જોવા મળશે. આ સિમ્બોલનો અર્થ થાય છે કે તમારું ચાર્જર ડબલ ઇન્સ્યુલેટેડ છે. સરળ ભાષામાં જણાવવું તો આ ચાર્જરની અંદર એવું રક્ષણ આપવામાં આવ્યું છે જેથી તેનો ઉપયોગ કરતી વખતે તમને ક્યારેય ઇલેક્ટ્રિક શોક કે સર્કિટનો ખતરો રહેશે નહીં. આ ઉપરાંત આવા ચાર્જરને ઘરમાં અલગથી અર્થિંગ વાયરની પણ જરૂર પડતી નથી. યુવા મિત્રો, સાચી જાણકારી એ જ ખરી સમજદારી છે. એટલે હવેથી જ્યારે પણ નવું ગેજેટ કે ચાર્જર ખરીદો ત્યારે આ સીઈ માર્ક અને ડબલ ઇન્સ્યુલેશન જરૂરથી ચેક કરજો અને સ્માર્ટ બાયર બનજો. યુવા મિત્રો, ચોમાસાની આ મસ્ત મજાની ઋતુમાં વરસાદના ટીપાઓ અને ભીની માટીની ખુશ્બુ તો આપણને બધાને ગમે છે, પણ આ જ વરસાદી સિઝનમાં જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને વીજળીના ચમકારા સાથે ગડગડાટ થાય ત્યારે ઘણા લોકો થોડા ડરી જતા હોય છે. આપણને બધાને ક્યારેક તો સવાલ થયો જ હશે કે આ વીજળી ચમકવાનું કારણ શું છે અને ક્યાં સૌથી વધુ વીજળી પડે છે. તો ચાલો આજે આપણે આ કુદરતની ઘટના વિશે રસપ્રદ માહિતી પ્રાપ્ત કરીશું અને એ પણ જાણીશું કે કેવી રીતે આપણે વીજળી પડે એ સમયે સુરક્ષિત રહી શકીએ. યુવા મિત્રો, સૌથી પહેલા તો એ જાણી લઈએ કે વીજળી ચમકે છે કેમ. ઈસવીસન 1762માં બેન્જામિન ફ્રેન્કલિને શોધ્યું હતું કે વાદળોમાં પાણીના નાના નાના કણો હોય છે જે પવન સાથે ઘસાવાથી પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ પેદા કરે છે. જ્યારે આ ચાર્જવાળા વાદળો એકબીજા સાથે અથડાય છે ત્યારે લાખો વોટની વીજળી ઉત્પન્ન થાય છે. ભારતીય હવામાન વિભાગ અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ પ્રમોશન કાઉન્સિલ આ બંનેએ સાથે મળીને એક નકશો જાહેર કર્યો હતો જેમાં આકાશીય વીજળીથી પ્રભાવિત વિસ્તારોની જાણકારી આપવામાં આવી હતી. તે મુજબ ભારતમાં સૌથી વધારે વીજળી પડવાની ઘટનાઓ મધ્યપ્રદેશમાં બને છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. આ રાજ્યો સિવાય બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં વીજળી પડવાની ઘટનાઓ વધારે બને છે. એક જાણકારી પ્રમાણે વર્ષ 2023-24માં દેશમાં વીજળી પડવાની 1,40,00,000 ઘટનાઓ નોંધાઈ હતી. વર્ષ 2024-25માં આ સંખ્યા વધીને 1,85,00,000 થઈ ગઈ હતી. એક અભ્યાસ પ્રમાણે શહેરી વિસ્તાર કરતાં ગામડાઓમાં વીજળી પડવાની ઘટનાઓ સૌથી વધુ જોવા મળે છે. આકાશીય વીજળી સંબંધી એક્ટિવિટી પૃથ્વી પર એ વિસ્તારમાં વધારે જોવા મળે છે જે ઇક્વેટરની આસપાસ સ્થિત હોય. દુનિયાભરમાં વીજળી પડવાની સૌથી વધારે ઘટનાઓ દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા સ્થિત લેક મરાઈ કાઇબોમાં બને છે. આ હોટસ્પોટ પર વીજળી ચમકવાના દરનું ઘનત્વ 232.52 મીટર હોય છે. સરળ રીતે સમજીએ તો આ વિસ્તારમાં દર વર્ષે દર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 232.52 વખત વીજળીના ગડગડાટ થાય છે અને વીજળી પડે પણ છે. આ સિવાય દુનિયાભરમાં એવા ઘણા વિસ્તાર છે જ્યાં વીજળી પડવાનો દર સૌથી વધારે છે. મધ્ય આફ્રિકાના ક્ષેત્ર કોંગોમાં પણ વીજળી એક્ટિવિટીની ફ્રીક્વન્સી સૌથી વધારે છે. ત્યારબાદ દક્ષિણ અમેરિકા, હિમાલયન ક્ષેત્ર, સેન્ટ્રલ ફ્લોરિડા, આર્જેન્ટિના, કોલંબિયા, ઇન્ડોનેશિયા તથા મલેશિયામાં પણ વીજળી પડવાની સૌથી વધારે ઘટનાઓ બને છે. યુવા મિત્રો, હવે વીજળી પડે એ પહેલાં આપણને એની જાણ થઈ જાય એવી અદ્ભુત ટેકનોલોજી આવી ગઈ છે. વીજળી પડવાની આગોતરી જાણ કરતી એલર્ટ સિસ્ટમ બે રીતે કામ કરે છે. એક તો એડવાન્સ સેન્સર્સ જે વાદળોની મૂવમેન્ટ જોઈને 3-4 કલાક પહેલાં જ એલર્ટ આપી દે છે. બીજું આપણું ભારતીય હવામાન વિભાગના 30 રડાર દર 10 મિનિટે અને ઇસરોનો ઇન્સેન્ટ 3DA સેટેલાઇટ
દર 15 મિનિટે વીજળી પેદા કરતા વાદળોનું લોકેશન

ટ્રેક કરે છે. આ સેટેલાઇટ ડેટાની મદદથી જ ભારતમાં દામિની એપ બનાવવામાં આવી છે, જે તમારા વિસ્તારમાં વીજળી પડવાની હોય તો મોબાઈલમાં તુરંત જ નોટિફિકેશન આપી દે છે. આ ટેકનોલોજીના કારણે આજે હજારો લોકોના જીવ બચાવી શકાયા છે. આ સિવાય સામાન્ય દિવસોમાં પણ થોડી સાવચેતી રાખવી જરૂરી છે. જ્યારે વીજળી ચમકતી હોય ત્યારે ક્યારેય ખુલ્લામાં કે મોટા ઝાડ નીચે ઊભા ન રહેવું. જો તમે મુસાફરી કરી રહ્યા હો તો કારની અંદર જ રહો અને દ્વિચક્રી વાહનોનો ઉપયોગ ટાળો. ઘરમાં હો તો બારી દરવાજા બંધ રાખો. ટીવી ચાર્જર જેવા વીજળીથી ચાલતા સાધનોને બંધ કરી પ્લગમાંથી કાઢી લો અને નળ કે ધાતુની પાઇપને અડવાનું ટાળો. આ ઉપરાંત તળાવ કે હોડીમાંથી બહાર નીકળી સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ. આ સુંદર વિચારની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ જોશનું ગીત મેરે ખ્યાલો કી મલ્લિકા, જેને સ્વરબદ્ધ કર્યું છે અભિજીતે, આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેનું સંગીત નિર્દેશન કર્યું છે અનુ મલ્લિકે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવીને તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. યુવા મિત્રો, આપણા ગુજરાતમાં એક કહેવત છે કે મીઠા વિનાનું માનવી નકામો. મીઠું કેટલી અનમોલ ચીજ છે. જો રસોઈમાં બધો જ મસાલો પરફેક્ટ હોય અને માત્ર મીઠું જ ભૂલાઈ ગયું હોય તો કેવું થાય? વાનગીનો આખો સ્વાદ જ બગડી જાય. એટલે જ આપણા ગુજરાતમાં મીઠાને સબ રસ કહેવાય છે, જે દરેક સ્વાદને પરિપૂર્ણ કરે છે. દુનિયાભરમાં મીઠાના ઉત્પાદનમાં ચીન અને અમેરિકા પછી આપણું ભારત ત્રીજા નંબરે આવે છે, અને ભારતમાં પણ આપણું ગુજરાત પ્રથમ નંબરે છે. પણ શું તમે જાણો છો કે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ એ સિવાય પણ મીઠાના બીજા 10 અલગ અલગ પ્રકારો છે? તો ચાલો આજે મીઠાના આ રસપ્રદ 10 પ્રકારો વિશે જાણીએ. યુવા મિત્રો, સૌથી પહેલાં આવે છે આપણા ઘરમાં ઉપયોગમાં લેવાતું ટેબલ સોલ્ટ. આ રિફાઇન્ડ મીઠું હોય છે, જેમાં આયોડિન ઉમેરવામાં આવે છે, જેથી શરીરમાં આયોડિનની ઉણપ ન થાય. પરંતુ એ સિવાય સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવું સમુદ્રી મીઠું એટલે કે સી સોલ્ટ પણ હોય છે, જે સમુદ્રના પાણીને સૂકવીને બનાવાય છે. આમાં સોડિયમ ઓછું છે, પણ ઝીંક, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વો વધારે હોય છે, જે કબજિયાત અને સ્ટ્રેસમાં રાહત આપે છે. આ સિવાય આપણા વ્રત ઉપવાસમાં વપરાતું સિંધા લૂણ એટલે કે પિંક સોલ્ટ હિમાલયની ગુફાઓમાંથી મળી આવે છે, જે નેચરલ મિનરલ્સથી ભરપૂર હોય છે, અને જેમના પણ શરીરમાં સોડિયમ ઓછું હોય તેમને આ મીઠું આપવું એ હેલ્થ માટે બેસ્ટ ગણાય છે. હવે વાત કરીએ આપણા આયુર્વેદિક અને પેટ માટે રામબાણ ઇલાજ તરીકે ગણાતા બ્લેક સોલ્ટ વિશે, જેને આપણે ગુજરાતમાં સંચળ તરીકે ઓળખીએ છીએ. ભલે તેનું નામ બ્લેક સોલ્ટ હોય, પણ રંગ તો આછો ગુલાબી હોય છે. હિમાલયના ક્ષેત્રોમાં મળતા આ મીઠાને જડીબુટ્ટીઓ સાથે ભઠ્ઠીમાં ધગધગતા કોલસા વચ્ચે પકવીને તૈયાર કરવામાં આવે છે, જે ગેસ કે પાચનની સમસ્યામાં ખૂબ જ રાહત આપે છે. આ સિવાય મોટો દાણો ધરાવતું કોશર સોલ્ટ શેફ દ્વારા વાપરવામાં આવે છે, જેમાં કોઈ કેમિકલ કે આયોડિન નથી હોતું. જ્યારે ફ્રાન્સના સમુદ્ર કિનારેથી મળતું સેલ્ટિક સી સોલ્ટ અને સૂર્યપ્રકાશમાં સૂકવાતું ફ્લોર દે સેલ ખાસ કરીને સી ફૂડ અને સ્પેશિયલ વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. યુવા દોસ્તો, આ સિવાય પણ મીઠાના કેટલાક અનોખા પ્રકારો છે, જેમ કે ફ્લેક સોલ્ટ, જે પાણીના બાષ્પીભવન પછીની એકદમ પાતળી ક્રિસ્પી પરતમાંથી બને છે. તો વળી હવાઈ ડ્રીપ પરથી મળતું બ્લેક હવાઈયન સોલ્ટ એક્ટિવેટેડ ચારકોલના કારણે ઘાટા રંગનું હોય છે. અને સૌથી રસપ્રદ છે સ્મોક્ડ સોલ્ટ, જેને લાકડાના ધુમાડામાં આશરે 15 દિવસ સુધી રાખીને સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. ભોજનનો સ્વાદ વધારવા અને રસોઈમાં કંઈક નવું ટેસ્ટ કરાવવા માટે આંતરરાષ્ટ્રીય શેફ આ બધા જ અલગ અલગ સોલ્ટનો ઉપયોગ કરતા હોય છે. તો યુવા મિત્રો, હવે તમે જ્યારે પણ ભોજનનો સ્વાદ માણો ને ત્યારે મીઠા વિશેની આ મહત્વની માહિતીને અચૂક વાગોળજો. યુવા મિત્રો, આપણા જીવનમાં વૃક્ષોનું ઘણું મહત્વ છે. તે આપણને હવા, વરસાદ અને ખોરાક પૂરા પાડે છે. દુનિયામાં ઘણા પ્રકારના વૃક્ષો છે, જે પોતાના આકાર, ફળ, ફૂલ કે અન્ય વિશેષતાઓના કારણે બીજાથી ઘણા અલગ છે. આપણી પૃથ્વી પર ઘણા વૃક્ષો એવા પણ છે જે ખરેખર વિશેષ છે. તે પોતાની વિચિત્રતા કે ખાસિયતના કારણે વિખ્યાત છે, જેને જોઈને ચોક્કસ આશ્ચર્ય થાય. ચાલો આજે આવા જ કેટલાક રહસ્યમય કે વિચિત્ર વૃક્ષો વિશે જાણીએ. સૌપ્રથમ વાત નામીબિયાના બોટલ ટ્રી વિશે. પ્રાચીન સમયમાં ઝેર તરીકે ઉપયોગમાં લેવાનારા નામીબિયાના આ વૃક્ષ બોટલ ટ્રી તરીકે આજે જગતભરમાં પ્રખ્યાત છે. આ વૃક્ષનો રસ ખૂબ જ ઝેરી હોય છે. પહેલાના સમયમાં શિકારીઓ પોતાના તીરને ઝેરીલું બનાવવા માટે તેનો ઉપયોગ કરતા હતા. આ વૃક્ષનો આકાર બોટલ જેવો હોવાના કારણે તેને બોટલ ટ્રી નામ આપવામાં આવ્યું છે. આ વૃક્ષ નામીબિયાના પર્વતીય પ્રદેશોમાં ઉગે છે અને તેના ફૂલ ખૂબ જ સુંદર હોય છે. આ ફૂલો સફેદ અથવા ગુલાબી રંગના હોય છે, જે વચ્ચેથી ઘાટા કે કાળા અથવા લાલ રંગના હોય છે. ત્યારબાદ વાત કરીએ કેનેરી આઇલેન્ડ પર આવેલા ડ્રેગન ટ્રી વિશે. ડ્રેગન ટ્રી સામાન્ય વૃક્ષોની તુલનામાં ખૂબ જ અલગ હોય છે.
તેનો આકાર મોટા ભાગે છત્રીને મળતો આવે છે. આ મુખ્યત્વે કેનરી આઇલેન્ડમાં મળી આવે છે, જે શરૂઆતમાં અહીં રહેનારા સ્થાનિક લોકો માટે ધાર્મિક અને આકર્ષણનું કેન્દ્ર હતું. જોકે કેનરી આઇલેન્ડ સિવાય આ વૃક્ષ મેક્સિકોના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ વૃક્ષની ઉંમર લગભગ 490 થી 1000 વર્ષ જેટલી માનવામાં આવે છે. યુવા મિત્રો, શું રણમાં કોઈ વૃક્ષ ઉગી શકે? તમે કહેશો ના, રણમાં તો ઝાડી ઝાંખડા ઉગે, ત્યાં કોઈ મોટા વૃક્ષની કલ્પના કેમ કરવી? પરંતુ તેમ છતાં આવી એક અજાયબી બહેરીનના રણ વિસ્તારમાં જોવા મળે છે. રણમાં પાણીનો કોઈ સ્ત્રોત્ર ન હોવા છતાં પણ અહીં એક મોટું વૃક્ષ અડીકમ છે. માઇલો સુધી અહીં બીજું કોઈ વૃક્ષ નથી. એવું કહેવાય છે કે તેના મૂળિયા બહુ લાંબા છે, જેના કારણે તે જમીનની બહુ ઊંડે જઈને પાણી શોષી લે છે. આ વૃક્ષને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે, જેને ટ્રી ઓફ લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. આ વૃક્ષ આશરે 400 વર્ષ જૂનું અને 9.75 મીટર ઊંચું છે. સ્થાનિક લોકો તેને ટ્રી ઓફ લાઈફ તરીકે ઓળખે છે અને એવું માને છે કે આ સ્વર્ગનો પ્રવેશ દ્વાર છે. ક્યારેક આ સ્થાન પર ઘણા બધા લોકો સ્વર્ગનો રસ્તો બનાવતા હતા એવું સ્થાનિકોનું માનવું છે. આ વૃક્ષ જોવા માટે દર વર્ષે 50,000 કરતાં વધુ પ્રવાસીઓ અહીં એકઠા થાય છે. ત્યારબાદ વાત કરીએ કંબોડિયાના સિલ્ક કોટન ટ્રી વિશે. આ વૃક્ષની ગણના વિશ્વના સૌથી અજીબોગરીબ વૃક્ષમાં થાય છે. પ્રવાસીઓ જ્યારે દક્ષિણ પૂર્વ એશિયાના પ્રવાસે જાય ત્યારે કંબોડિયામાં આ વૃક્ષ જોવા અચૂક જાય છે. આ સિલ્ક કોટન ટ્રીના મૂળિયા જાણે પ્રાચીન મંદિરને લપેટાઈ ગયા હોય એ રીતે આ વૃક્ષ ફેલાયેલું છે. તે ખરેખર ખૂબ જ સુંદર લાગે છે અને આ મંદિરનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરાયો છે. તો યુવા મિત્રો, વિશ્વમાં આવા પણ અજીબો ગરીબ વૃક્ષ છે જેની માહિતી જાણીને કે સાંભળીને આપણે રોમાંચ અને રહસ્યની લાગણી અનુભવીએ છીએ. આ સુંદર વિચારની સાથે હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ખૂબસૂરતનું ગીત મેરા એક સપના હૈ, જેને સ્વરબદ્ધ કર્યું છે કુમાર શાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિએ. આ ગીતનું લેખન કર્યું છે સંજય છેલે અને તેને સંગીત નિર્દેશિત કર્યું છે જતિન લલિતે. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી.

આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે, મીડિયમ વેવ 370.3.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. નુસરત ફતેહ અલી ખાન અને સાથીઓને સાંભળીએ.

0: राष्ट्रपति द्रौपदी मुर्मू मोल्दोवा, उत्तरी मैसिडोनिया और रोमानिया की यात्रा पूरी करने के बाद नई दिल्ली के लिए रवाना हो गई हैं। यात्रा के अंतिम चरण में उन्होंने रोमानिया के राष्ट्रपति निकोसियर डैन के साथ व्यापार, निवेश, रक्षा, डिजिटल प्रौद्योगिकी, शिक्षा, नवीकरणीय ऊर्जा और संस्कृति सहित विभिन्न क्षेत्रों में व्यापक चर्चा की। हरारे में दूसरे T20 क्रिकेट मैच में भारत ने जिम्बाब्वे को 220 रन का लक्ष्य दिया है। ईशान किशन ने 81 और तिलक वर्मा ने नाबाद 60 रन की शानदार पारी खेली। ताजा समाचार मिलने तक जिम्बाब्वे ने 7वें ओवर में 4 विकेट पर 49 रन बना लिए थे। अनाहत सिंह विश्व जूनियर स्क्वाश चैंपियनशिप के महिला सिंगल्स फाइनल में पहुंच गई हैं। फाइनल में उनका सामना आज मिस्र की रुकैया सलीम से होगा। अनाहत सिंह जोशना चिनप्पा के बाद इस प्रतियोगिता के फाइनल में पहुंचने वाली दूसरी भारतीय हैं। मौसम विभाग ने आज गुजरात में मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया है। कोंकण, गोवा, मध्य महाराष्ट्र, उड़ीसा और राजस्थान में भी इसी तरह की स्थिति रहने की संभावना है। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। केंद्रीय शिक्षण मंत्री धर्मेंद्र प्रधाने પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। તેમણે રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। રાજ્ય પર સર્જાયેલી સક્રિય વરસાદી સિસ્ટમના પ્રભાવથી કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો। આજે ભુજ તાલુકામાં સૌથી વધુ 8 મિલીમીટર વરસાદ પડ્યો। જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 944 મિલીમીટર એટલે કે 37.70 ઇંચ નોંધાયો, જેમાં સૌથી વધુ રાપરમાં 282 મિલીમીટર અને સૌથી ઓછો અબડાસા તાલુકામાં 32 મિલીમીટર પડ્યો। હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે વહીવટીતંત્ર સજ્જ બન્યું। જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને સલામતીના ભાગરૂપે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નદીઓ, નહેરો અને દરિયા કિનારા પર જવા પર આગામી 5 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો। સંભવિત અતિભારે વરસાદને ધ્યાને રાખી ભુજ ખાતે કલેક્ટર અનિલ રાણાવસિયાની અધ્યક્ષતામાં વહીવટીતંત્રની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ। ભારે વરસાદમાં નાગરિકોની મુશ્કેલીઓ નિવારવા માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો। ભારે વરસાદની સ્થિતિને પગલે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને ઇમરજન્સી માટે 112 નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી। અતિવૃષ્ટિની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર અધિકૃત સમાચાર માધ્યમો પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કરાયો। મુખ્ય સમાચાર પૂરા થયા।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું સોંપ્યું. સરકારે તમામ માંગણીઓ સ્વીકારતા સીજેપીએ આંદોલન પાછું ખેંચ્યું. રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે નવસારી જિલ્લાના પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોની આપ લે કરશે. અને ક્રિકેટમાં ભારતે હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 એકદિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ ઉદ્ભવેલી સ્થિતિથી તેઓ વ્યથિત છે અને આ તેમના માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. તેમણે કહ્યું કે જંતર મંતર અને સમગ્ર દેશમાં વર્તમાન સ્થિતિનો રાષ્ટ્રવિરોધી શક્તિઓ લાભ ન ઉઠાવી શકે અને કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય તેથી તેમણે પ્રધાનમંત્રીને પોતાનું રાજીનામું સોંપવાનો નિર્ણય લીધો છે. શ્રી પ્રધાને પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન, વિશ્વાસ અને સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું કે રાષ્ટ્રસેવા તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તેઓ તેના પ્રત્યે સદા સમર્પિત રહેશે. શ્રી પ્રધાને ઉમેર્યું કે નીટ યુજી પરીક્ષામાં ગેરરીતિઓ બાદ સરકારે તપાસ સીબીઆઈને સોંપી હતી અને પરીક્ષા રદ કરી હતી. સરકારે ફરીથી પરીક્ષા યોજવાની નવી તારીખની પણ જાહેરાત કરી. તેમણે વધુમાં જણાવ્યું કે સરકારે આવતા વર્ષથી આ પરીક્ષાને કોમ્પ્યુટર આધારિત પરીક્ષા મોડમાં યોજવાનો નિર્ણય લીધો છે. સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધા બાદ સીજેપીએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે સીજેપીના પ્રતિનિધિમંડળ સાથે પરીક્ષા પદ્ધતિમાં સુધારા અને પેપર લીક રોકવાના ઉપાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને ત્રીજા તબક્કાની ચર્ચા કરી હતી. ત્યારબાદ નવી દિલ્હી ખાતે સીજેપી પ્રતિનિધિમંડળ સાથે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન સરકારે સીજેપીની એ માંગણીઓ સ્વીકારી લીધી છે. સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે નક્કી કરાયેલી શરતોનું પાલન નિશ્ચિત સમય મર્યાદાની અંદર કરવામાં આવશે. રાજ્યભરમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતા અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્ય અધિકારીઓએ 40,000થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે, જ્યારે બચાવ ટીમોએ 6,766 ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં મહત્તમ સ્થળાંતર જોવા મળ્યું છે. નવસારી, વલસાડ, સુરત અને અમદાવાદ સહિત સંવેદનશીલ જિલ્લાઓમાં કુલ 17 એનડીઆરએફની ટીમો, 32 SDRF પ્લાટૂન અને 6 આર્મી કોલમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના જળાશયોમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે વધ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં તેની કુલ ક્ષમતાના લગભગ 69% પાણી ભરાઈ ગયું છે, જ્યારે 21 ડેમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. SEOC ગાંધીનગરના જણાવ્યા

0: મુજબ સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી 195 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 2.8 અને વાવથરા જિલ્લાના દિયોદર તેમજ વલસાડના નાના પોંઢામાં 2-2 ઇંચ વરસાદ થયો છે, જ્યારે નવસારીમાં 1.81 ઇંચ વરસાદ થયો છે. સૌથી ઓછો વરસાદ મોરબી અને હળવદમાં 1-1 મિલીમીટર નોંધાયો છે. મહેસાણા જિલ્લાના ઉમિયાનગર વિસ્તારમાં સતત વરસાદને કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ નિપજ્યું. રાજકોટ જિલ્લામાં ગઈકાલે ભારે વરસાદમાં વીરપુર ખાતે કાર તણાઈ જવાના સમાચાર મળતા જેતપુર, ગોંડલ અને જૂનાગઢ ફાયર વિભાગ તેમજ SDRFની 4 ટીમો દ્વારા સઘન શોધખોળ હાથ ધરતા વીરપુર પાસે તણાયેલી કાર અને કાર ચાલકનો મૃતદેહ થોરાડા ડેમમાંથી મળી આવતા અરેરાટી વ્યાપી. સુરત શહેર તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 40-50 લોકોને રેસ્ક્યુ કરી સણિયા હેમાદ ખાતે કાર્યરત રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા. વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, તેમજ ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે બંધ થયેલા 354 રસ્તાઓને 24 ઇમરજન્સી ટીમો દ્વારા 24 કલાક કામગીરી હાથ ધરીને વાહન વ્યવહાર માટે પૂર્વવત કરાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં 100થી વધુ શ્રમિકો ધરાવતી 10 વિશેષ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 20થી પણ વધુ મુખ્ય તથા અંતરિયાળ રસ્તાઓને તાત્કાલિક અસરથી મરામત કરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકાયા. ડાંગ જિલ્લામાં આજે સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી છેલ્લા 10 કલાકમાં સરેરાશ 24.67 મિલીમીટર વરસાદ નોંધાયો. વહીવટીતંત્ર દ્વારા 6 માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકો સાથે મળીને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ જાહેરાત કરી હતી.
1: મિટિંગમાં નિર્દેશ આપવામાં આવ્યા છે. 1800 રૂપિયાની ખેતોલ અને ઘર વખરી માટે 5000 એમ 6800 રૂપિયા તાત્કાલિક બધાને પહોંચે કે એ માટેના પ્રયત્ન કરવાનું કહ્યું છે. ત્યાર પછી પણ પશુધન માટે પણ ભેંસ અને ગાય માટે 37500 રૂપિયા અને બકરી માટે 22000 રૂપિયા પણ એને મળે એ પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે.
0: સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. કચ્છ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતંત્રએ નાગરિકોને નદી, નાળા, તળાવ, ડેમ સાઇડ કે અન્ય કોઈપણ પાણી ભરાતું હોય તેવા સ્થળોએ ન જવા વિનંતી કરી છે. આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અનુરોધ કર્યો.
2: IMD વિભાગ તરફથી ભારે વરસાદની આગામી 24 કલાક માટે એક આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં ખાસ તો ફ્લેશ ફ્લડ પ્રકારની એક સિચ્યુએશન કે જેમાં ખૂબ ઓછા સમયમાં વધારે વરસાદ પડી જાય એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. આ આખી પરિસ્થિતિ છે એ ખાસ તો જે રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, ભુજ આ તાલુકાઓ અને આસપાસના વિસ્તાર માટે ઇસ્યુ કરવામાં આવી છે. આપના માધ્યમથી ખાસ લોકોને વિનંતી છે કે આ પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો.
0: આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ હવામાન વિભાગના કચેરીના નિયામક AK દાસે જણાવ્યું કે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3: एक्सट्रीमली हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट रेड वार्निंग के साथ आज दिया गया है, मेनली उत्तर गुजरात की जो जिला है, भातराड़, बनासकांठा, साबरकांठा, अराबुल्ली, पाटन, मेहसाणा, गांधीनगर, खेड़ा, सुरेंद्रनगर के लिए दिया गया है रेड वार्निंग. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है अगले 2 दिन 25 और 26 जुलाई के लिए. इसमें स्पॉयली वेदर के साथ जो स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग जो रहेगा 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा. पोर्ट वार्निंग दक्षिण गुजरात की जो तटीय इसमें दिया गया है, इसमें LC3 सिग्नल दिया.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારોની આપ લે કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર પણ કરવામાં આવશે. તેનું સીધું પ્રસારણ આકાશવાણી, દૂરદર્શન, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપર પણ થશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરશે. નર્મદાની મોરબી બ્રાન્ચ કેનાલ તૂટતા જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સ્થળની મુલાકાત દરમિયાન લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોવાથી અધિકારીઓને સૂચના આપી મચ્છુ ડેમમાં પાણી પહોંચાડતી કેનાલને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપી.
4: લગદીરપુર પાસે જે SSNL નું કેનલ છે ત્યાં જે સ્ટોર્મ વોટર છે પ્લસ જે કેનલનું વોટર છે એ બધાનું એકસાથે વધારે ઇન્ફ્લો હોવાના કારણે

0: કેનલમાં ગાબડું પડ્યું છે. કેનલનું જે પાણી છે અત્યારે એ કાલિન્દ્રી નદીમાં જાય છે અને જેમાં પાણી બંધ થશે તરત જ એમની ટીમ સિવિલની તૈયાર છે અને એના આધારે ઝડપથી એઝ સૂન એઝ પોસિબલ રિપેર થાય એના માટે તંત્ર એ તૈયારી રાખી છે. આજુબાજુના જે ખેડૂતોને પણ થોડું નુકસાન થયું છે એનું અમે સર્વે પણ ચાલુ કરીએ છીએ.
1: અમદાવાદ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ધોળકા, બાવળા અને સાણંદમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરાઈ રહી છે. 108 SDRF તેમજ પોલીસ અને વહીવટીતંત્રની ટીમો દ્વારા ત્રણ તાલુકાઓમાં ફસાયેલા લોકોનું સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ધોળકાની ધવલ સોસાયટીમાંથી અંદાજે 126 લોકો અને ત્રાસદ ગામમાંથી બોટ મારફતે 95 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તો 108 ટીમે પૂરના પાણીમાંથી એક સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા. બાવળા તાલુકાના બલદાણા ગામમાં SDRF અને સ્થાનિક પોલીસ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બોટ મારફતે 121 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા. આ સાથે એકમે ફ્યુઅલ સિસ્ટમ કંપનીના 35 કારીગરોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સાણંદમાં પણ મશીનરીની મદદથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો. બાવડાના કાવડા ગામે SDRF અને તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરીને 62 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ક્રિકેટમાં હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતે યજમાન ઝિમ્બાબ્વે માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે ઈશાન કિશનના માત્ર 44 બોલમાં 81 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા હતા. તિલક વર્માએ પણ 60 રન બનાવીને અણરમ રહ્યા હતા. અમને મળેલા છેલ્લા અહેવાલ મુજબ ઝિમ્બાબ્વેએ 9 ઓવરમાં 5 વિકેટે 67 રન બનાવી લીધા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું સોંપ્યું. સરકારે તમામ માંગણીઓ સ્વીકારતા CJPએ આંદોલન પાછું ખેંચ્યું. રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી જિલ્લાના પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોની આપ લે કરશે. અને ક્રિકેટમાં ભારતે હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 એકદિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ, રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ, રામ રામ. ગામના ચોરે આજે એક અનોખી વાત કરવી છે. મિત્રો, આપણી ખેતી અને લોકસાહિત્ય, આપણું લોકસંગીત એ એકબીજા સાથે અરસપરસ સંકળાયેલા છે. કેટલા બધા લોકગીતો છે એ ખેતીને આધારિત છે અને કેટલી બધી ખેતીની વાતો આપણા લોકસાહિત્યમાં સંકળાયેલી છે. તો આજે ખેતીની વાતોને લોકસાહિત્ય સાથે વણીને આપણે એક સરસ વાત સાંભળવાની છે. ખેતી રે ખેતી, આધુનિક

શક્તિની વંદના આપણી ભારતીય સંસ્કૃતિની માલિપા ખૂબ જ ભાવથી કવિઓએ રજૂ કરી છે. તો આજના ગામના ચોરામાં ઉપસ્થિત આદરણીય સવજીભાઈ, વેજાભાઈ, કાનજીભાઈ અને આકાશવાણી ઉપરથી રજૂ થતો કાર્યક્રમ ગામનો ચોરો સાંભળતા દરેક અમારા ખેડૂત મિત્રો, માતાઓ, બહેનો, દીકરીઓ, વાલા, બાળકો, આજે આનંદ, આજ ઉછરંગ, આજ સલૂણો સ્નેહ, સખી અમારા આ ચોકમાં આજ કંચન બરસ્યા, એવો રૂડો આજનો આ કાર્યક્રમ, આપ સૌની હાજરી અને એવા મારે થોડી ખેતીની વાતો તમારી વચ્ચે કરવાની સાહિત્યની સાથે. તો આપણા સાહિત્યમાં આપણા કવિઓએ માની વંદના કરી, પ્રભુની વંદના કરી, દરેક તત્વોની વંદના કરી, એમ આપણા પશુઓની પણ વંદના કરી છે અને એની સાથે આપણા કાર્યક્રમની માલિપા એક કવિની યાદ આવે કે આ તો ગામડું છે, ખેતી છે, પર્યાવરણ છે, શ્રમિકો છે અને એનો પ્રેમ, લાગણી, એનો ભાવ, એનું વાતાવરણ કેવું હોય. કવિ લખે, નાથાલાલ દવે લખે પોતાના ગ્રામ્ય જીવન મહિમાના ગ્રંથની માલિકા, એમણે આ વાત લખી છે. શું કહે છે?

વરસાદ પડે શરૂઆતનો, એના ફોરા પડે કોરી ધરતી ઉપર, અને એ માટી માળે વરસાદના બૂંદ પડે, અને એમાંથી જે મહેક આવે કવિ કે એ મહેક તમે ગમે ત્યાં જાઓ તમને ન મળે, એ તો માત્રથી માત્ર આ વરસાદના ફોરા પહેલી વખત જ્યારે ધરતી ઉપર પડે અને કોરી ધૂળની માટીની માળી પાસે જ્યારે પડે ને જે મહેક આવે એની કવિ આ વાત કરી છે. અને મિત્રો, એનાથી આગળ આપણું વાતાવરણ કેવું,

શું ગાવરળી ડુંગરાની ઢાળે, મોર ગહેકે જ્યાં સરોવરની પાળ દે, હાલો ભેરું ગામડે. અને ગાયની જ્યારે વાત કરીએ ત્યારે આપણને પશુઓની યાદ આવે, અને પશુઓની જ્યારે વાત કરી ત્યારે આદર્શ પશુપાલન કેમ, એના માટે આપણા વૈજ્ઞાનિકોએ જે વાતો કરી છે એમાંની થોડાક સંદેશાઓ રૂપે આપણે અહીંયા વાત લઈએ. તો મિત્રો, પશુ એક એવું પ્રાણી કે જે દૂધાળા પશુઓ છે, ગાય છે, ભેંસ છે, બકરા છે, એના માટે આપણને વૈજ્ઞાનિકોએ, પશુ ચિકિત્સક એ નિષ્ણાંતોએ આપણને જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે જો આપણે વાત કરીએ તો ગાયને અને ભેંસને એના દાણ વિશે થોડી વાત તમારી વચ્ચે મૂકું. તો ગાય અને ભેંસ એને આપણે જે સામાન્ય રીતે જીવન જીવવા માટે એને જે દાણ સમતોલ આહાર આપીએ છીએ એ આપણે 1 કિલોથી શરૂ કરીએ છીએ, અને ગાયને 1 કિલો, ભેંસ અને શંકર ગાયને 1.5 કિલો, આવી એની માત્રા આપણને બતાવેલી છે. બીજી વાત એ છે કે આપણા જે કોઈ ગાય ભેંસ એની અવસ્થા ગાભણ હોય ત્યારે એના માટે જે દાણ આપવાનું છે એમાં થોડો ઉમેરો

કરીને, એટલે કે એનાથી એક કિલો વધીને ગાય માટે અને ભેંસ માટે એનાથી ડબલ કરીએ, એટલે કે 1.5 કિલો વધારીને આપણે એને દાણ આપતા હોય છે. આવી આ સમતોલ આહાર માટેની એક ભલામણ છે, અને તો જ આપણે સારું આપણે દૂધ મેળવી શકીએ અને આપણા પશુને આપણે એની પૂરેપૂરી એના શરીરમાં એ શક્તિ જળવાઈ રહે એવી આ વાત તમારી વચ્ચે આપણને અહીંયા આપણા નિષ્ણાંતોએ આપી છે. હવે ચારાની જ્યારે વાત કરીએ તો લીલો ચારો 20 કિલો, સૂકો ચારો 8 થી 10 કિલો, અને દાણની મેં તમને વાત કરી એ રીતે આપણે એ દૂધાળા પશુ માટે કાળજી લેવી જોઈએ. અને લીલો ચારો એટલા માટે આપણે આપીએ છીએ કે એમાં વિટામિન એ મળે, અને વિટામિન એ મળવાથી પશુને એનો જે ખામી હોય વિટામિન એની, અને જો રતાંદરાપણું આવી જાય તો બહુ મુશ્કેલી થઈ પડે. એટલે વિટામિન એ એટલા માટે આપવામાં આવે, એટલા માટે લીલો ચારો આપીએ છીએ કે એમાંથી એ બધા તત્વો એમને મળી રહે. બીજી વાત, આપણો ચારો છે એ કઠોળના રૂપમાં અને ધાન્ય વર્ગ. હવે કઠોળની વાત કરીએ તો કઠોળ વર્ગનો ચારો છે એ રજકો, ગુવાર, ચોળી, બરસીમ અને દશરથ. આ કઠોળના રૂપમાં એનો જે એનો વર્ગ છે એનો ચારો છે. પછી ધાન્ય વર્ગનો ચારો છે, એમાં મકાઈ, જુવાર, બાજરી, ઓટ અને આપણા શેઠાપાડાનું ઘાસ. આવી રીતે આપણે આપણા પશુને દાણ અને ચારો આપવા માટે આપણા નિષ્ણાંતોએ આપણને જે સલાહ આપી છે એનું આપણે એ અમલ કરીએ. બીજી વાત એક એવી છે એમાં કે પશુને પોતાના આહારમાં ક્ષારની જરૂર પડે, તો આ ક્ષાર માટે આપણે 30 ગ્રામ એ ક્ષારનું મિશ્રણ અને 25 ગ્રામ મીઠું આ રીતે આપણે આપણા એ દાણની અંદર ભેળવીને આપણે એને આપતા હોય છે અને એની જરૂર હોય છે. ચોથી વાત આવે છે પૂરતું પાણી. કોઈ પણ પશુને પૂરતું પાણી મળે અને એ પણ પોતાનું જે નિવાસસ્થાન છે એ જગ્યાએ જ આપણે એને પૂરતું પાણી આપીએ, એની વ્યવસ્થા કરીએ, એ પણ એટલું જ જરૂરી છે. હવે પાણીની જ્યારે વાત આવે તો આપણે એમ થાય કે પાણી તો અમારે થોડુંક ઓછું છે ને કેમ થાય. એની સાથે સાથે સારી વાત એ છે કે આપણે ત્યાં સૌની યોજના આવી. સૌની યોજના એટલે નર્મદાના જળને આપણે અહીંયા ઠેક રાજકોટના આજી ડેમ સુધી લઈ આવ્યા, અને એ જળના વધામણા આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે તારીખ 29/6/2017 એના નીર વધાવ્યા. અને બહુ આનંદની વાત તો એ છે ખેડૂત મિત્રો કે આપણે ત્યાં સૌરાષ્ટ્રના 115 ડેમ એ નર્મદાના જળથી ભરી દેવામાં આવે અને એવું મજાનું આયોજન છે, અને એનો લાભ સિંચાઈમાં વધુમાં વધુ સૌરાષ્ટ્રને મળે એવી શુભ ભાવના આની અંદર સમાયેલી છે અને આપ સૌ એ વાત જાણો છો. તો તમારી વચ્ચે મને નાથાલાલ દવેની આ એક કડી એટલા માટે યાદ આવી કે પ્રસંગને અનુરૂપ સીમ છે આપણી, ખેતર છે આપણું, એના માટે કવિ લખે શું કહે છે.

કુંદવા ને સીમભાઈ ખેડવા ને ખેતરો, અને આપણા ખેતરો એવા છે ને, આપણી જે જમીન છે એમાં ખાસ કરીને આધુનિક ખેતીની જો વાત કરીએ તો પહેલામાં પહેલી શરત તો એ છે કે આપણા જે કંઈ ખેતર આપણી વાડી છે, આપણી જમીન છે, એને આપણે જમીનની ચકાસણી કરાવવી જોઈએ. એનું પૃથ્થકરણ કરવા માટે આપણે લેબોરેટરીમાં એ કૃષિ વૈજ્ઞાનિકો પાસે એને લઈ જવું જોઈએ, અને એમાં કયું તત્વ ઘટે છે અને કયું તત્વ એના ઉમેરવાથી આપણને ફાયદો થાય પાકમાં, એવી વાત અહીંયા તમારી વચ્ચે મૂકવા એક પ્રયત્ન કરી રહ્યો છું. તો આધુનિક ખેતીની આ એક પહેલી શરત છે કે આપણી જમીનનું આપણે એનું પૃથ્થકરણ કરાવીએ, એની ચકાસણી કરાવીએ. બીજી વાત એ છે કે આપણી ગુજરાતની જે જમીન છે અને એમાં ત્રણ તત્વો ઘટે છે, એક જસત, આયર્ન અને સલ્ફર. આ ત્રણ તત્વો આયર્ન માટે એમાં ઉણપ્રિય છે,

આની પૂર્તિ કરવા માટે આપણે જે કાંઈ પ્રયત્ન કરીએ એ કૃષિ વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ એ જરૂરી છે. હવે બીજી વાત એ છે કે આપણા કોઈ પણ પાકના છોડને 16 તત્વોની જરૂર પડે, એના પોષક તત્વો 16. એમાં 16 તત્વોમાં 3 તત્વો એને આપોઆપ પાણી અને હવામાંથી મળે. એ કયા તત્વો? એ કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન. આ 3 તત્વો છે એ આપોઆપ એમને પાણી અને હવામાંથી છોડને મળી જાય. બાકી વાત રહી 13ની, તો આ 13 તત્વોને આપણે આપવા માટે જે પૂર્તિ કરીએ છીએ એને આપણે ખાતર કહીએ છીએ. તો આ ખાતરના પાછા પ્રકાર આપણને આપ્યા છે. પહેલી વાત એ છે કે આપણું ગામડાનું જે ખાતર, સેન્દ્રિય ખાતર, આપણું છાણિયું ખાતર, ઉથરેટીનું ખાતર, બીજું ખાતર છે જૈવિક ખાતર, ત્રીજું લીલો પડવાશ, ચોથું ખોળ આપણે એના ખાતરમાં નાખીએ છીએ, અને બાયો ફર્ટિલાઇઝર જે કાંઈ ખાતરો આપણા છે એ, અને છઠ્ઠું રાસાયણિક ખાતર. હવે રાસાયણિક ખાતરની એક એની એક મર્યાદા છે કે દાખલા તરીકે તમને આપણે DAPની વાત કરીએ તો DAP ખાતર એવું છે જે પાયાનું ખાતર છે, જે ઉપર છાંટવાથી એ પાકને બહુ ફાયદો થતો નથી, પણ પાયાનું ખાતર છે એટલે એને આપણું જે બીજ વાયુ છે એનાથી નીચેના ભાગમાં એ ખાતર આપણે આપવું જોઈએ પાયામાં, પછી એના પર આપણે વાવેતર કરીએ, અને એ બીજમાંથી જે અંકુર ફૂટે ઉપર આવે ને મૂળ જાય સીધે સીધા એમ કહેવાય કે ખાતર સુધી પોગે. આવી રીતે સમજદારીપૂર્વકથી આપણે એનો ઉપયોગ કરીએ તો વધુમાં વધુ આપણને એનો ફાયદો ઉત્પાદનમાં મળે છે. તો આવી જે આપણી ઝીણી ઝીણી વાતો છે એના ઉપર આપણે બહુ ધ્યાન દઈ શકતા નથી, પણ જ્યારે પૂરેપૂરી, હવે તો દરેક ખેડૂતો પણ ભણેલા છે, સારું ભણેલા છે, અને સવિશેષ એ તો સંશોધનો પણ કરે છે. ઘણા ખેડૂતોએ પણ ખેડૂત પ્રદર્શનોમાં પોતાના સંશોધનો મૂકીને એ આપણે સૌરાષ્ટ્ર ગુજરાતને એમણે ગૌરવ અપાવ્યું છે, એનો પણ અત્રે અહીંયા આનંદ વ્યક્ત કરું છું. બીજી વાત, આપણે પાકની જ્યારે વાત કરીએ છીએ તો આપણે ત્યાં મગફળી, કપાસ, જુવાર, બાજરી, કઠોળ આ બધા જે આપણા પાક છે એના માટે અલગ અલગ રીતે દવાઓના છંટકાવ કરવા માટેની પણ ભલામણ આપણા નિષ્ણાંતોએ આપી છે. તો જેમ પશુની વાત કરી કે ગાય ભેંસને ભાવથી આપે નહીં આહાર, ગાય ભેંસને ભાવથી આપે નહીં આહાર, પછી દૂધ ખાવા દોટું દીએ એ પણ એક ગમાર, અરે હળ ખેતરમાં આયકું નહીં અને આટા દે અપાર. આ તો આપણા કવિઓ લખે છે, આપણને જાગૃત કરે છે કે ભાઈ તું આમ તેમ તો આટા માર્યમાં સમયસર તારી ખેતી કર, હળ ખેતરમાં આયકું નહીં આટા દે અપાર. અને પછી એમ કવિ લખે એના માટે, હળ ખેતર આયકું નહીં આટા દે અપાર, અરે ખેડૂત જો ખાતર વેચે તો એ પણ એક ગમાર. ખેડૂતે પોતાનું સેન્દ્રિય ખાતર વેચી નાખીને, છાણિયું ખાતર વેચી નાખીને પછી રાસાયણિક ખાતરની ખરીદી કરવી ને એ યોગ્ય નથી, વિવેકપૂર્ણ નથી. તો આવી જે આપણી વાતો છે એમાં આપણા જાળવાને આપણે કેમ ભૂલી જાય. આપણે કવિ કાગ લખે શું કહે છે કે જાળવા આપણી ગાય અને આપણી ધરતી, એના વિશે કવિએ એને બિરદાવલી કરી. શું લખ્યું એણે?

આવી આપણી વચ્ચે પ્રેરણાદાયી વાતો દુહાના રૂપમાં, છંદના રૂપમાં, ગીતના રૂપમાં, લોકગીતના રૂપમાં આપણા કવિઓએ મૂકી છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, એને અમલ કરીએ અને સારો પાક લેવા માટે એક ભલામણ. આધુનિક ખેતીની જ્યારે વાત હોય તો જંતુનાશક દવાઓની વાત છે. હવે એનો તો બહુ વિસ્તારથી આખો એની વાત છે, પણ મારે જે વાત કરવી છે તમારી વચ્ચે કે મિત્રો, આપણે જે દવાના ટીન ખરીદીએ છીએ એની અંદર કેવા પ્રકારનું ઝેર, કેટલા પ્રકારનું ઝેર છે એ દવાની અંદર, એની મને તમને ખબર ન પડે અને એનો ઉપયોગ કરવામાં આપણે જો ક્યારેક ભૂલ થાય, ડબલું ખોલતા ક્યારેક છાંટા મોઢાને નાકને અડી જાય, બાળકના હાથમાં ટીન આવી જાય, કોઈ પશુને એનું નુકસાન થઈ જાય, એના માટે બહુ મહત્ત્વની વાત છે. તમે જ્યારે ખરીદી કરો દવાની ત્યારે ટીન ઉપર એના ઝેરના માત્રાની વાત લખેલી આવે છે. અંગ્રેજીમાં છે એટલે બધાને ખબર ન હોય, પણ બીજી વાત એ છે એના માટે એક આમ હીરા આકારનું ચિત્ર હોય છે ચોરસ, અને એના બે ભાગ કરો એટલે એમાં બે ત્રિકોણ બને. એમાં એક ત્રિકોણમાં ઉપર લખેલું હોય છે પોઈઝન અને બીજા ત્રિકોણમાં કલર હોય છે લાલ. એ લાલ કલર એ બતાવે છે કે અતિ આ ઝેર છે, કાતિલ ઝેર છે. અને કાતિલ છે એની બીજી એક સાબિતી એમાં ચિત્ર એ હોય છે કે માણસનું એક મોઢાનું મોરું હોય છે અને નીચે ચોકડી મારેલી હોય છે. આ ચિત્ર એમ બનાવે છે કે આ ગળે ઉતરી જાય એટલે માણસ મરી જ જાય, કોઈ પણ જીવ મરી જાય, આટલું એમાં કાતિલ એમ કહેવાય ઝેર છે. આ એક વાત. હવે બીજો જે એની જ ખરીદી કરવામાં તમને હાથમાં આવે તો એ ટીનમાં આવો જ કલર અને વિગત લખેલી હોય, પણ એમાં પીળો કલર હોય છે. પીળો કલર છે એ એમ બતાવે છે કે અતિ ઝેર છે. એનાથી આગળ ત્રીજો જે એની અંદર જે બતાવેલો જે કલર છે એવું કોઈ દવા હોય એમાં, તો એમાં વાદળી કલર છે. અને વાદળી કલર એ એમ બતાવે છે કે આમાં સાધારણ ઝેર છે. અને ચોથી વાત એ છે કે કોઈ એક ટીનમાં લીલો કલર છે. હવે લીલો કલર એ બતાવે છે કે આમાં સાધારણ પણ આમાં ઝેર તો છે જ. આવી સાબિતી આપણને મળી રહે અને આપણે ક્યારેય કોઈ પણ જાતનું આપણે ભૂલ ન કરીએ અને નુકસાન ન થાય એના માટે આવી નિશાનીઓ હોય છે. તો આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલૂણો સ્નેહ, સખી અમારા આ ચોકમાં આજ કંચન બરસા મેં.

ખેતી રે ખેતી આધુનિક ખેતી આ સંગીતમય રજૂઆત સાંભળી શ્રી પ્રવીણદાન માવલ પાસેથી કે જેમાં ખેતીની વાતોને લોક સાહિત્યની સાથે વણી અને આપણી સમક્ષ રજૂ કરવામાં આવી અને હવે સમય છે એક લોકગીત માણવાનો.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાયને કહીએ
3: રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામીણ ખેડૂત મિત્રો માટેનું કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરકારે તમામ માંગણીઓ સ્વીકારતા સીજેપીએ આંદોલન પાછું ખેંચ્યું. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજીનામું સોંપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયામાં ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધતી ભાગીદારીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો શેર કરશે. સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરાયું. આસામમાં પૂરની સ્થિતિ ગંભીર. 1 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. અને ક્રિકેટમાં ભારતે હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 એકદિવસીય મેચમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. સરકારે માંગણીઓ સ્વીકારતા સીજેપીએ આંદોલન પાછું ખેંચી લીધું છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે સીજેપી પ્રતિનિધિમંડળ સાથે 3જા તબક્કાની વાતચીત કરી, જેમાં પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને પેપર લીક અટકાવવાના પગલાંની માંગણી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. નવી દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે બેઠક દરમિયાન સરકાર સીજેપીની માંગણીઓ સાથે સંમત થઈ છે.
1: सबसे पहली बात तो ये है कि कोई भी एक्शन FIR न हो, और अगर है तो वो विड्रॉ हो, और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा. इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा. इस बात को हम लोगों ने माना है.
0: આત્મહત્યા કરનારને વળતરના મુદ્દા પર શ્રી નડ્ડાએ સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું કે ખાતરી કરશે કે સરકાર નિયમો મુજબ મહત્તમ વળતર આપે. સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી અને આશા વ્યક્ત કરી કે સંમત શરતો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું રાજીનામું સુપરત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પ્રધાને જણાવ્યું કે તેઓ છેલ્લા 10 દિવસથી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનથી ઉભી થયેલી પરિસ્થિતિથી વ્યથિત છે અને આ તેમના માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો વિષય નથી. તેમણે જણાવ્યું હતું કે તેમણે પ્રધાનમંત્રીને પોતાનું રાજીનામું સુપરત કરવાનો નિર્ણય લીધો છે, જેથી રાષ્ટ્રવિરોધી શક્તિઓ જંતરમંતર અને દેશભરમાં વર્તમાન પરિસ્થિતિનો લાભ ન લઈ શકે અને ખાતરી કરી શકાય કે કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ફસાય ન જાય. શ્રી પ્રધાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન, વિશ્વાસ અને સતત સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે આગામી વર્ષથી કોમ્પ્યુટર આધારિત મોડમાં પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. ભાજપે કોંગ્રેસ પર સંસદમાં નીટ પેપર લીક મુદ્દા પર ચર્ચામાંથી પીછેહટ કરવાનો આરોપ લગાવ્યો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પૂછ્યું કે શું તેમનો પક્ષ સોમવારે ગૃહ ફરી શરૂ થાય ત્યારે આ મુદ્દા પરની ચર્ચામાં ભાગ લેશે.
2: कांग्रेस पार्टी से स्पष्ट रूप से पूछना चाहता हूं कि सोमवार को संसद के वर्तमान सत्र का दूसरा सप्ताह प्रारंभ होगा. आप इस समस्या पर और आपके द्वारा जो भी विषय रखे गए जब सरकार संसद में चर्चा करने के लिए तैयार है तो आप सोमवार से संसद की चर्चा में भाग लेंगे अथवा पुनः चर्चा से भागेंगे.
0: દિલ્હી મેટ્રો નેટવર્કના બધા સ્ટેશનો હવે મુસાફરો માટે ખુલ્લા છે. અગાઉ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને સુરક્ષા કારણોસર 18 મેટ્રો સ્ટેશનો બંધ કર્યા હતા. આ સ્ટેશનોમાં લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવાતીર્થ, જનપથ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટરીએટ, ITO, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોરબાગ, શિવાજી સ્ટેડિયમ, ઝાંડેવાલન અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયામાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી તેમણે બંને દેશો વચ્ચે વધતી ભાગીદારીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યો. રોમાનિયાની તેમની મુલાકાતના અંતિમ દિવસે બુકારેસ્ટમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સહયોગ પહેલાથી ઘણો વ્યાપક અને ગતિશીલ છે.
3: पिछले 2 दिनों की अपनी यात्रा के दौरान मैंने भारत के प्रति रोमानिया की आत्मीयता और सद्भावना को मैं प्रत्यक्ष अनुभव किया. आज हमारे दोनों

0: प्रदेशों के बीच सहयोग पहले से कहीं अधिक व्यापक और गतिशील है। हमारी सरकारें सस्टेनेबल डेवलपमेंट, क्लाइमेट चेंज से निपटने के प्रयासों, आतंकवाद के विरुद्ध सहयोग तथा रूल्स बेस्ड शांतिपूर्ण अंतर्राष्ट्रीय व्यवस्था को बढ़ावा देने जैसे विश्व मुद्दों पर मिलकर कार्य कर रहे हैं।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે રોમાનિયાના ઉપરાષ્ટ્રપતિ નિકુસા ડેન અને અન્ય નેતાઓ સાથેની તેમની વાતચીત દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવાની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે। આ સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોમાનિયાની તેમની રાજ્ય મુલાકાત પૂર્ણ કરી અને આજે બપોરે નવી દિલ્હી જવા રવાના થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે। આ માસિક રેડિયો કાર્યક્રમનો 136મો એપિસોડ હશે। આ કાર્યક્રમનું પ્રસારણ સમગ્ર આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક, એર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર કરવામાં આવશે। આકાશવાણી, દૂરદર્શન, પ્રધાનમંત્રી કાર્યાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે। હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં પણ પ્રસારણ કરશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો। સારનાથના પ્રાચીન બૌદ્ધ સ્થળને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરતા તેને દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સારનાથનો ભગવાન બુદ્ધ સાથે ઊંડો સંબંધ છે, જેમનો શાણપણ, કરુણા અને સંવાદિતાનો સંદેશ વિશ્વને પ્રેરણા આપે છે। સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે તેને ભારતના સાંસ્કૃતિક વારસા માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી। આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે। 1 લાખથી વધુ લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે। સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ છે। સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ।
2: राज्य में बाढ़ से मरने वालों की कुल संख्या बढ़कर 61 हो गई है। प्रमुख नदियां दीखो, दिसंग और धनसरी खतरे के निशान से ऊपर बह रही है। इससे ऊपरी असम में बाढ़ की स्थिति और भी गंभीर हो गई है। प्रभावित क्षेत्रों में राहत और बचाव अभियान जारी है। आपदा मोचन बल, जिला प्रशासन और अन्य एजेंसियां राहत सामग्री उपलब्ध कराने, फंसे हुए लोगों को निकालने और बाढ़ प्रभावित परिवारों को सहायता प्रदान करने में लगी हुई है। अधिकारी स्थिति पर कड़ी नजर रख रहे हैं और प्रभावित जिलों राहत उपायों को तेज कर दिया गया है। गुवाहाटी से राकेश डोले की रिपोर्ट के साथ समाचार कक्ष से वैष्णवी।
1: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આસામમાં પૂરને કારણે થયેલા જાનહાની અને વિનાશ પર ઊંડો શોક વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ફોન પર વાત કરીને પૂરની સ્થિતિની સમીક્ષા કરી। સિક્કિમના નામચી જિલ્લાના ફામટમ ગામમાં આજે ભૂસ્ખલનમાં 2 લોકોના મોત થયા હતા। સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ અન્ય એક ઘાયલ વ્યક્તિને નામચી જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે। વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે। ભારતીય તટરક્ષક દળે 22 જુલાઈની મધ્યરાત્રિથી હાથ ધરાયેલા 11 બચાવ કામગીરી દ્વારા દમણ, દાદરા અને નગર હવેલી અને દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 170 લોકોને બચાવ્યા છે। આ કામગીરી અવિરત વરસાદ, ભારે પૂર અને અત્યંત પડકારજનક હવામાન પરિસ્થિતિઓ વચ્ચે હાથ ધરવામાં આવી હતી। સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે 22 અને 23 જુલાઈની રાત્રે ખાનવેલ, સિલવાસામાં ફસાયેલા 5 લોકો અને કડૈયા દરિયાકાંઠાના વિસ્તારમાં પૂરગ્રસ્ત નદીમાં ફસાયેલા 3 માછીમારોને સુરક્ષિત રીતે બચાવાયા હતા। 23 અને 24 જુલાઈની રાત્રે વેલ્સપન ઔદ્યોગિક વિસ્તારમાં 60 લોકો ફસાયા હતા, જ્યાં પૂરને કારણે માર્ગ સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। આ વિસ્તારના તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા। અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા સૌથી મોટા બચાવ કામગીરીમાંનું એક છે। ક્રિકેટમાં ભારતે હરારેમાં રમાયેલી 3 મેચની શ્રેણીની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને હરાવ્યું છે। અગાઉ ભારતે ઝિમ્બાબ્વેને જીતવા માટે 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે 129 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું। ભારત 90 રનથી જીતી ગયું છે। ગુજરાત રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ રહેતા અને પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે। રાજ્ય અધિકારીઓએ 40,000થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડ્યા છે, જ્યારે બચાવ ટીમોએ 6,766 ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે સુરક્ષિત સ્થાનો પર પહોંચાડ્યા છે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। સરકારે તમામ માંગણીઓ સ્વીકારતા સીજેપીએ આંદોલન પાછું ખેંચ્યું. શિક્ષણ

0: પત્ર મિત્રોને અને ઈમેલ પાઠવે છે તેમને આપણે આ કાર્યક્રમમાં અભિવાદન કરીએ, સ્વાગત કરીએ. વરસાદભાઈની સ્થાન છે અને જેને કહેવાય ને કે આ છેલ્લા 48 કલાકમાં તો સર્વત્ર મેઘો મન મૂકીને વરસ્યો છે,
1: મન મૂકીને વરસ્યો છે અને સાંભળેલા ધાર વરસ્યો છે, ધોધમાર વરસ્યો છે. એના કેટલા બધા એના નામો છે, ઉપનામો છે, એટલે જેટલા કહીએ એટલા ઓછા છે. પણ પછી હવે થોડુંક રેમ કરે તો સારું મેઘો, કારણ કે શહેરી વિસ્તારોમાં તો આપણે જોઈએ છીએ કે ચારે બાજુ પાણી ભરાઈ જતા હોય, ઘણી બધી અગવડો પણ પડતી હોય છે. પણ કુદરત છે સાહેબ, કુદરતની આગળ ક્યારેય કોઈનું ચાલ્યું નથી.
0: આપણે ગુજરાતમાં તો જળબંબાકારની
1: પરિસ્થિતિ થઈ ગઈ છે. એમ કહેતા હતા કે અલનીનોની અસર છે, વરસાદ ઓછો છે, પણ આવ્યો ત્યારે એવો આવ્યો કે બધાને એમ થઈ ગયું કે હવે અટકે તો સારું.
0: મન મૂકીને તો વરસી છે,
1: મન મૂકીને વરસી પણ ગયો. તો
0: વરસાદ
1: થયો છે, આનંદ છે, શ્રોતાઓ સરસ રીતે પત્રો લખે છે, એનાથી ખુશી બીજી કઈ હોઈ શકે. તો હિતેશભાઈ, આ પહેલો પત્ર મારા હાથમાં છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મુકામ ઉત્તરસંડાથી, આપણા નિયમિત પત્ર મિત્ર છે રમેશભાઈ એલ ભાટિયાનો. તો લખે છે કે 1 તારીખે સવારે 9 વાગે સવારે કાર્યક્રમમાં લાંબા સમય પછી કિશોર કુમારનું 1 તારીખ વાળું ગીત અમને ખૂબ જ ગમ્યું છે. આજ 1 તારીખ હે, એ ગીત સાંભળવાની ખૂબ જ મજા પડી ગઈ છે.
0: ખુશ હે જમાના આજ 1 તારીખ,
1: અને બીજા શ્રોતાઓને પણ મજા પડી હશે. તેઓ લખે છે કે 1 તારીખ ફિલ્મ મેં 3 વખત જોઈ છે અને મજાની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. આવી રીતે ઝુમરૂ, બેવકૂફ, હાફ ટિકિટ, ઢાકે કી મલબલ, અપના હાથ જગન્નાથ, કભી અંધેરા કભી ઉજાલા જેવી ફિલ્મોના ગીતો પણ કિશોર કુમારના અવાજમાં આપો તો અમને મજા આવશે.
0: દેવાંગભાઈ, આપને અને સાથે સાથે રમેશભાઈને અને તમામ શ્રોતા મિત્રોને જણાવે કે આપણે અવારનવાર આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તેમાં આ તમામ ફિલ્મના ગીતો એમાં આપણે સમાવેશ કરીએ
1: છીએ.
0: ત્યાર પછી ઈમેલથી શરૂઆત કરીએ તો આ પ્રથમ ઈમેલ અમિત કમલેશભાઈ પરમાર, ગામ છે સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. તેમની સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ અને રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ દોસ્ત. સાથે છે શ્રેયા, મિત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા. અમિતભાઈ લખે છે કે 11 જુલાઈના રોજ મારા ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. સમીક્ષામાં લખે છે કે ઓર્થોપેડિક વિભાગમાં સ્પોર્ટ્સ ઇન્જરી આ વિષયનો વાર્તાલાપ સરસ, માહિતીસભર, ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાજવાબ હતો. 5:45 થી 6:15 આવતા લોકગીત અને ભજન સરસ હોય છે. સવારે સવારે કાર્યક્રમ સરસ હોય છે. 9:30 થી 10 સવારે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સરસ હોય છે. સહિયર કાર્યક્રમ પણ સરસ હોય છે. તેમણે એક સૂચન કર્યું છે ઈમેલ, વોટ્સએપ, ફોન કે પત્ર આધારિત ફરમાઇશ કાર્યક્રમ શરૂ કરવા નમ્ર વિનંતી છે. આપણે શ્રોતા મિત્રોને સૌને વિનંતી કે આ કાર્યક્રમ થકી આપણે જણાવીએ કે આપણે ટૂંક સમયમાં જ શ્રોતા મિત્રોનું આ જે સૂચન છે તેનો આપણે અમલ શરૂ કરીશું.
1: જી હિતેશભાઈ, મારા હાથમાં પત્ર છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાલીપુરા ગામથી, આપણા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર છે બકાભાઈ આર પટેલ. તેઓ લખે છે કે 10 જુલાઈ 2026 શુક્રવારે બપોરે સૈયર કાર્યક્રમમાં સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત ખૂબ જ ગમી છે. બેન્કિંગ કારકિર્દી, સાહિત્ય સર્જન અને પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રે સતત પ્રવૃત્તિશીલ રહી ઉત્કૃષ્ટ કામગીરી સાથે લોકચાહના મેળવનાર પ્રણવ ત્રિવેદી સાથેની આ સંવેદનશીલ મુલાકાત થકી ઘણું બધું જાણવા અને સમજવા મળ્યું. વિશેષમાં તેઓ લખે છે કે આકાશવાણી દ્વારા પ્રસ્તુત વિવિધ કાર્યક્રમોમાં વિશેષ વ્યક્તિઓ સાથેની મુલાકાતો, વાર્તાલાપો, નાટકો અને માહિતીસભર કાર્યક્રમો જે પહેલાં આપતા હતા એ અલ્પ માત્રામાં હમણાં સાંભળવા મળે છે. જ્યારે ગુજરાતી, હિન્દી, સુગમ અને ગેર ફિલ્મી ગીતો સહિત ગીત સંગીતના કાર્યક્રમો જે મોટી સંખ્યામાં વધ્યા છે. જો કે મનોરંજનના કાર્યક્રમો જરૂરી ખરા, પરંતુ એથી વિશેષ અન્ય કાર્યક્રમો સાથે સમતુલ જળવાય એ પણ જરૂરી છે, તો જ બહુજન હિતાયનું સૂત્ર સાર્થક થયું ગણાશે. આ અંગે યોગ્ય કરવા વિનંતી.
0: બકાભાઈ, આપના સૂચન માટે આભાર. અને ત્યાર પછી મારી પાસે બીજો ઈમેલ છે માધુભાઈ ચૌહાણ, ગામ જાડિયા, અમરાજી, તાલુકો પાલિતાણા, જિલ્લો ભાવનગર. તેમની સાથે છે લક્ષ્મણભાઈ, ચેતનાબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન. અમે આકાશવાણી અમદાવાદના તમામ કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમો બધા ખૂબ જ સરસ આવે છે. સહિયર અમારો માન્ય

0: તો કાર્યક્રમ છે. સમયને વિનંતી કે કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. સમય પ્રમાણે એક વોટ્સએપ નંબર ચાલુ કરો તો સોનામાં સુગંધ પડે. આપણે માધુભાઈ ચૌહાણ અને અન્ય શ્રોતા મિત્રોને જણાવીએ કે આપણે ટૂંક સમયમાં જ વોટ્સએપ સર્વિસ પણ આપણે ચાલુ કરીશું અને તેનો આપણે આ પ્લેટફોર્મ થકી જ આપને અમે સૂચના આપીશું. આભાર.
1: મારા હાથમાં ત્રણ પત્રો આવ્યા છે અને તમે સમજી જ ગયા હશો હિતેશભાઈ કે મહેશભાઈ દેસાઈ આણંદથી ડૉક્ટર મહેશભાઈ દેસાઈના ત્રણ પત્રો છે. તેઓ હંમેશા જ્યારે પણ પત્ર લખતા હોય છે ત્યારે એમને ગીત સંગીત વિશેની વિશેષ વાતો કરતા હોય છે. તેમને 6 તારીખે સવારે 7:40 જે ઉષા મંગેશકરના ગીતો સંભળાવ્યા તે ખૂબ જ ગમ્યા છે. એમાં ગુણવંત ઉપાધ્યાય રચિત એક જે ગીત હતું તે એમને ઘણા બધા વખતે સાંભળવા મળ્યું છે. અન્ય એક પત્રમાં તેઓ લખે છે કે આવી શકે તો આવ, વરસાદી સાંજ છે અને વાલમને મારા વરસાદ નથી ગમતો. એ બંને ગીતો એમને ખૂબ જ ગમ્યા છે. સાથે સાથે થોડી એમની જે સ્વભાવ પ્રમાણે એક રમૂજનો એક નાનકડો મુદ્દો પણ લખ્યો છે કે વરસાદી સાંજ હોય અને એમની સામે એક દાળવડાવાળા ભાઈ છે ત્યાંથી 500 દાળવડા આવે, ગોટા આવે તો સાથે મજા આવી જાય. અને સ્વાભાવિક છે કે વરસાદી સાંજ હોય એટલે ગોટા ભજીયા આ બધું યાદ આવતું હોય છે.
0: આપણને યાદ આવે એમ મહેશભાઈને પણ યાદ આવે.
1: મહેશભાઈ તો શોખીન પાછા, એટલે એ ખાય કે ના ખાય પણ લખે તો ખરા છે. અને આગળ લખે છે કે મને વાંચન લેખન શ્રવણ ટ્રેનમાં મુસાફરી કરવાનો શોખ છે. વારંવાર હું આપના પ્રોગ્રામ સાંભળું છું, કાર્યક્રમો સાંભળું છું અને ગીતો સાંભળવા ગમે છે. એક 8 જુલાઈના પ્રોગ્રામ વિશે પણ એમણે લખ્યું છે કે 16 વર્ષની અજાણ હું સાવ અજાણી કેડી આ ગીત એમને સાંભળવું ગમ્યું છે. તેઓ લખે છે આગળ કે કોઈનું પણ અકસ્માતમાં કે હુમલામાં દુઃખદ અવસાન થાય ત્યારે હું ચોક્કસ દિલસોજીવાળો પત્ર તેમને હું લખતો હોઉં છું. તો મહેશભાઈ આ તમારી સંવેદના છે એ તમે હંમેશા પ્રગટ કરતા હો છો, જાણીને ખૂબ જ આનંદ થયો.
0: કોઈના દુઃખમાં આપણે સંમેલિત થઈએ, દિલસોજી પાઠવીએ, એ ખરેખર તેમની આપણે વેદના તો ઓછી ન કરી શકીએ દેવાંગભાઈ,
1: બિલકુલ,
0: પરંતુ તેમના દુઃખમાં ભાગીદાર થઈએ એ પણ એક માનવ સહજ સ્વભાવ છે. અને આપ એ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છો તે જાણીને આનંદ થાય છે.
1: અને મહેશભાઈ પાછું એવું નથી કે એ જાણીતી વ્યક્તિ છે કે અજાણી છે, પણ એમને ખબર પડે ક્યાંય વાંચે અને સરનામું એમને મળે તો તરત જ પત્ર લખી નાખતા હોય છે, એ બહુ મોટી વાત છે.
0: પર્યાવરણને ગંભીર અસર કરતી પોલિથીન થેલીનો આજથી જ ઉપયોગ નહીં કરીએ એવો પ્રણ લઈ અને એ શરૂઆત મારાથી જ કરીશ, પાણીનો બચાવ કરીશું. આકાશવાણી અમદાવાદ કેન્દ્રના લોકપ્રિય કાર્યક્રમને યુટ્યુબ પર મૂકવા નમ્ર રહીશ, કેમ કે ઘણીવાર કોઈ કારણ અમો એવા લોકપ્રિય કાર્યક્રમ સાંભળી શકતા નથી. જો એ ઉપયોગી લોકપ્રિય કાર્યક્રમ યુટ્યુબ પર ઉપલબ્ધ હોય તો ગમે ત્યારે સાંભળી શકાય છે.
1: મને લાગે છે કે આ ધીરજભાઈ રબારીયા પત્ર લખ્યા,
0: તમે
1: ડેરથી પાટણ ડેરથી બરાબર, એમને એમના લખાણ પરથી એવું લાગ્યું મને કે ધીરજ રબારીનો મેલ હોવો જોઈએ. આગળ શું લખે છે?
0: આગળ લખે છે કે આકાશવાણી રાજકોટ કેન્દ્ર પર ગુરુવાર અને રવિવારે રજૂ થતો સહિયર કાર્યક્રમ પ્રેરણાત્મક માર્ગદર્શક મુલાકાત થકી શ્રોતાઓને ખૂબ જ ઉપયોગી જાણકારી આપતો કાર્યક્રમ. આ કાર્યક્રમના પ્રતિભાવ અમે અમદાવાદ કેન્દ્રને મોકલશું, કેમ કે શ્રોતાઓના ઘણા ઇમેલ હોવા છતાંય ઇમેલનો કાર્યક્રમ આવતો નથી. એવી જ રીતે ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ સુપરથી ઉપર હોય છે. ધારાબેન જિજ્ઞાબેનની રજૂઆત સર્વોત્તમ હોય છે, પણ વોટ્સએપ કે ઇમેલની સુવિધા ન હોવાને કારણે શ્રોતાઓ સહિયર ભુજની કાર્યક્રમ સમીક્ષા અમદાવાદ કેન્દ્ર પર મોકલીશું. ધીરજભાઈ આભાર, આપ ચોક્કસ અમદાવાદને આપ સહિયર કાર્યક્રમની સમીક્ષા લખીને મોકલાવજો. સાથે સાથે તેમણે એક નમ્ર સૂચન પણ કર્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતની અલગ અલગ ખેતી હોવાથી દરેક આકાશવાણી કેન્દ્ર ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ અલગ અલગ રજૂ થાય એવી અમારી લાગણી છે. એ જ પ્રમાણે યુવાણી કાર્યક્રમ પણ દરેક કેન્દ્રએ સ્વતંત્ર રજૂ કરવો જોઈએ. આપણે ધીરજભાઈને અને અન્ય શ્રોતા મિત્રોને જણાવીએ કે તેમની જે લાગણી અને માંગણી છે એ એકદમ જેન્યુઇન છે, પરંતુ હાલના સંજોગોમાં આપણે જે એક આકાશવાણી ગુજરાત કેન્દ્ર કોમન પ્લેટફોર્મ પરથી આપણે કાર્યક્રમોનું નિર્માણ અને પ્રસારણ કરવામાં આવે છે આ ફોર્મ્યુલા આપણે ચાલુ રાખીએ છીએ. શ્રોતાઓના માન્યતા કાર્યક્રમ સહિયર, યુવાણી અને ગામનો ચોરો તેમાં દરેક આકાશવાણી કેન્દ્ર નિર્માણ કરે છે અને એક કોમન પ્લેટફોર્મ આકાશવાણી ગુજરાત પરથી પ્રસારણ આપણે કરીએ છીએ. ધીરજભાઈ નામ લખેલ છે, દેવાંગભાઈ, ઉત્કર્ષભાઈ, શૈલેષભાઈ, રાજેશભાઈ, દીપશિખાબેન તેમજ અન્ય એનાઉન્સર્સથી કુશળ હશો. સાથે સાથે આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ

0: સવારે સવારે કાર્યક્રમમાં વંદનીય ગુરુદત્ત સાહેબની યાદ સ્પર્શી ગઈ છે. તેમની ફિલ્મો શ્રેષ્ઠ હતી, તેમના ગીતો પણ ખૂબ ગમ્યા છે, જેમાં ખાસ કરીને પ્યાસાનું ગીત તમે જે રજૂ કર્યું એ ખૂબ ગમ્યું છે. 10 અને 2 મિનિટે જે કાર્યક્રમ હતો તેમાં વૃક્ષપ્રેમી વડીલના કંઠે વાત, જેમ કે વૃક્ષની ડાળીમાંથી એકાદ દાતણ કરવા ડાળી કાપી લેતો પણ દુઃખ થાય છે, વૃક્ષોમાં બેઠેલા પંખીઓ ઉડે તો પણ ખૂબ જ દુઃખ થતું હોય છે, આદિવાસી લોકોના રીત રિવાજો પણ ખૂબ ગમ્યા, પૃથ્વી માતાને તેના પર વનસ્પતિની જો વાવણી થાય એ વાત એમણે જે કરી એ ખૂબ જ ગમી છે. છેલ્લે જણાવવાનું કે હમણાંથી બપોરે 12 વાગ્યાના સમયે જે મહાનુભાવોની મુલાકાત પ્રસારિત થતી હતી તે નથી આવતી, તો એ આપવા વિનંતી.
1: દેવાંગભાઈ, મારી પાસે આ ઈમેલ છે અને ઈમેલ મળ્યો છે અમૃતભાઈ પટેલ તરફથી. આપના 96.7 ચેનલ પર દરરોજ 10 વાગે, 2:30 વાગે, બપોરે અને સાંજે 5:30 વાગે એક જ પ્રકારના સ્ટીરિયોટાઇપ ગીત મૂકો છો. આ મેઇલ ફરીથી મોકલ્યો છે. તેમણે સમીક્ષામાં લખ્યું છે કે બપોરે 2:30 વાગે વિવિધ ભારતી મુંબઈનો મંચાય ગીત સરસ કાર્યક્રમ આવે છે, એ ચાલુ રાખો. આપણે અમૃતભાઈ અને અન્ય શ્રોતા મિત્રોને જણાવીએ કે બપોરે 2:30 વાગે આકાશવાણી ગુજરાતના તમામ કેન્દ્રો અને સાથે સાથે વિવિધ ભારતી અમદાવાદ પરથી 2:30 કલાકે પ્રાદેશિક સમાચાર રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી 2:35 પ્રાદેશિક સમાચાર પૂરા થયા બાદ મુંબઈનો કાર્યક્રમ આપણે અધવચ્ચેથી લઈ શકાય નહીં, તેટલા માટે આપણે 2:35 થી 3 વાગ્યા સુધી લોકલ વેરિએશન કાર્યક્રમ આપીએ છીએ અને સાથે સાથે આકાશવાણી મહાનિદેશાલયની સૂચના મુજબ વિવિધ ભારતીમાં પણ આપણે લોકલ વેરિએશન આપવું ફરજિયાત છે, જે આપણી જાણ માટે. સમીક્ષામાં તેઓ લખે છે કે હું 1980થી રેડિયો સતત સાંભળું છું, અખંડ સુર કાર્યક્રમ જેવો કાર્યક્રમ આપ ફરીથી પ્રસારિત કરો. અમૃતભાઈ પટેલ, આપના સૂચન માટે આભાર.
0: તો હિતેશભાઈ, મને લાગે છે કે કાર્યક્રમનો સમય પણ હવે પૂરો થવા આવ્યો છે, તો આપણે શ્રોતાઓની રજા લઈ લઈએ, પણ એ પહેલાં આપણે એક સરનામું આપી દઈએ. શ્રોતા મિત્રો, આપના પત્રોનો વરસાદ આવી જ રીતે કરતા રહેજો અને અમારું સરનામું નોંધી લેશો. અમારું સરનામું છે કેન્દ્ર નિયામકશ્રી સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી નવરંગપુરા અમદાવાદ 380-00-9. અને આ સાથે અમારું ઈમેલ એડ્રેસ પણ આપને આપી દઈએ. તો અમારું ઈમેલ એડ્રેસ છે savinayvinanti@gmail.com savinayvinanti@gmail.com. આ સાથે જ આપણા પત્ર મિત્રો અને શ્રોતા મિત્રોની રજા લઈએ. નમસ્તે પત્ર મિત્રો.
1: નમસ્તે શ્રોતા મિત્રો, પત્ર મિત્રો અને દેવાંગભાઈ, ફરીથી આપણે સવિનય વિનંતી કે કાર્યક્રમમાં ઓગસ્ટ મહિનાની 8મી તારીખે શનિવારે રાત્રે 9:15 કલાકે આપણે અચૂક મળીશું. ત્યાં સુધી આપ સર્વેને નમસ્કાર.
0: નમસ્કાર.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક
3: ચેનલો.